નમસ્કાર, સુપ્રભાત. એફએમ 96.7 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. આજે શનિવાર, આષાઢ માસની દિનાંક 6, શક સંવત 1948, તારીખ 27 જૂન, સન 2026. સવારના 5:58 થઈ ચૂકી છે. અમારી આજની સભામાં આપનું સ્વાગત છે. પ્રારંભ કરીએ મંગલ ધ્વનિથી.

આ સાથે આજનો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના સમાપ્ત થયો. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા. પ્રસ્તુત છે અમૃતધારા. વિષય છે ઉર્ધ્વગમન. વક્તા શિરીષ પંચાલ.
1: ઉર્ધ્વગમન માનવીને ક્યારે જે વાસ્તવ જીવન છે તેનાથી સંતોષ નથી થતો. સામે હકીકત જોઈ તો થયું કે ચાલો કપોલ કલ્પિત વિશ્વ ઊભું કરીએ. પૃથ્વી પર નિવાસ કરતો હતો પણ થયું કે આ પૃથ્વી સિવાય કશું હોય તો. એનામાં જ સદ અને અસદ હતું એટલે તેણે માત્ર સ્વર્ગની કલ્પના ન કરી નરકની પણ કલ્પના કરી. ઈશ્વર જેવો ઈશ્વર સર્જ્યો અને એની પાસે પણ બોલાવડાવ્યું કે હું એક છું પણ અનેક થાઉં. કારણ કે સ એકાકી ન રમતે, આમ ક્રીડા માટે લીલા માટે જો ઈશ્વર પણ અભિલાષા કરતો હોય તો મનુષ્ય કરે એમાં કશું અચરજ નથી. મનુષ્યની દ્રષ્ટિ ક્યાં પડતી હોય છે? જીવવિજ્ઞાને આપણને શીખવાડ્યું કે એક કોષી જીવમાંથી જ અનેક કોષી જીવ વિકસે છે. જળમાંથી સ્થળમાં આવતા માછલીની ઝાલરમાંથી પાંખો વીંઝતા પંખી થતાં ભલે ઉત્ક્રાંતિના ઇતિહાસમાં લાખો વર્ષ લાગ્યા હશે, પણ પાંખ આવી એટલે જળ અને સ્થળ છોડીને સીધું પંખી પહોંચ્યું આકાશમાં. આમ આકાશ તરફની ગતિ, ઉર્ધ્વગમનની દિશા આપણું લક્ષ્ય બન્યું. ક્યારેક તો માનવીને એથી આગળ જવાની ઈચ્છા થઈ, ચાલો જ્યાં સૂર્ય નથી ચંદ્ર નથી એવા લોકમાં જઈએ. આપણને પ્રશ્ન થાય કે આ ઊંચે જવાની ઈચ્છા આવી ક્યાંથી? આ ધરતીથી જ સંતોષ કેમ નહીં માંગવો? આ ધરતીની માટીમાંથી ફૂટી નીકળતું તૃણ કેવી રીતે જન્મે છે? આકાશમાંથી જળ વરસે છે અને એ જળ વસુંધરાને સમૃદ્ધ બનાવે છે. ભલે એ જળ આ ધરતી પરના સમુદ્રમાંથી પ્રગટ્યું પણ એ બાષ્પને આકાશનો સ્પર્શ થયો, એમાં તેજ ઉમેરાયું અને એ વરસ્યું ધરતી પર. આકાશને ધરતી વિના ન ચાલે અને ધરતીને આકાશ વિના ન ચાલે. એક બીજો વિચાર પણ કરી જોઈએ. આપણામાં જ રહેલા અનિષ્ટ તત્વને આપણે રાક્ષસનું નામ આપ્યું. એ રાક્ષસને પણ પોતાની અધુરોપો સાલી હશે એટલે એ ક્યાં જાય છે? એની દ્રષ્ટિ તો આકાશ સામે છે. એ આકાશી દેવતાઓ પાસે વરદાન માગે છે. એને મૃત્યુ નથી જોઈતું, અમરત્વ જોઈએ છે. બીજા શબ્દોમાં એને પણ દેવ બનવું છે, ઉર્ધ્વ દિશામાં ગતિ કરવી છે. એ સ્થિતિમાંથી ગતિ એ ચૈતન્યની નિશાની છે અને ગતિમાંથી ઉર્ધ્વગતિ એ પરમ ચૈતન્યની નિશાની છે. પણ ક્યારેક ઊંધું બને છે. કાલિદાસનું રઘુવંશ જુઓ. આરંભે જે રાજાઓની વાત આવી છે તે જુઓ. દિલીપ છે, સગર છે, ભગીરથ છે. ધીમે ધીમે ગતિ વેગ પકડે છે. અજ આવ્યો, દશરથ આવ્યા, પૂર્ણ પુરુષોત્તમ એવા રામ

0: આવ્યા અને એ ગતિ હવે બદલાવા માંડી. છેલ્લે આવ્યો વિલાસી સ્વાર્થી અગ્નિવર્ણ. હવે આ વંશ આગળ ચાલે નહીં. કાલિદાસને પણ કલમ થંભાવી દેવી પડી. ઉર્ધ્વગમનમાંથી અધોગમન આલેખ્યું. કોઈ રવીન્દ્રનાથ જેવા સ્વર્ગમાંથી વિદાય લેવાની વાતને ઉર્ધ્વગમન તરીકે ઓળખાવે. રાજવૈભવ ઐશ્વર્યપૂર્ણ જગતમાંથી સ્વેચ્છાએ ગૌતમ બુદ્ધે સાધુ જીવનનો કંટકછાયો માર્ગ અપનાવ્યો. પણ એ કાંટાળો માર્ગ ગૌતમ બુદ્ધને માટે, એમના સમકાલીનો માટે અને છેક આપણા સૌને માટે નવી દિશાઓ ચીંધનારો બની ગયો. આપણા હૃદયનો વિસ્તાર એ જ ઉર્ધ્વગમન છે. ગરીબીમાંથી શ્રીમંત બનવું કે વંધ્યમાંથી સંતાનોવાળા બનવું એ જ કંઈ ઉર્ધ્વગમન નથી. પ્રત્યેક જીવ એનામાં જો ચૈતન્ય હોય છે તો એ ઉર્ધ્વગમનની દિશામાં જ જવાનું વધારે પસંદ કરતો હોય છે.
1: હમણાં આપ સાંભળી રહ્યા હતા અમૃતધારા. વિષય હતો ઉર્ધ્વગમન. વક્તા હતા શિરીષ પંચાલ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિદ્ધિ ઉંડાળ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ભારતની પ્રથમ સહકારી આધારિત ટેક્સી સેવા ભારત ટેક્સીનો પ્રારંભ કરશે. શ્રી શાહ આજે કેટલીક પહેલોનો શુભારંભ અને સમીક્ષા બેઠકોની અધ્યક્ષતા પણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણીના મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. અમદાવાદના નમસ્તે સર્કલ પાસેથી 8 કરોડ રૂપિયાનો માદક પદાર્થ પકડાયો. અમદાવાદમાં ચાલી રહેલી પુરૂષોની વોલીબોલ સ્પર્ધાની સેમીફાઇનલમાં આજે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ભારતની પ્રથમ સહકારી આધારિત ટેક્સી સેવા ભારત ટેક્સીનો શુભારંભ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા સહકારી ક્ષેત્રના વરિષ્ઠ અધિકારીઓ, વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ અને ભારત ટેક્સી સાથે સંકળાયેલા 4,000થી વધુ સારથી આજના કાર્યક્રમમાં હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતે ભારત ટેક્સીના વિસ્તરણમાં નોંધપાત્ર પ્રગતિ નોંધાવી છે. દેશભરના 7 લાખ સારથીઓમાંથી 1.5 લાખથી વધુ સારથીઓ ગુજરાતમાંથી જોડાયા છે. આ કાર્યક્રમ દરમિયાન શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા સારથીઓને પ્રમાણપત્રોથી સન્માનિત કરવામાં આવશે અને વિવિધ સંસ્થાઓ વચ્ચે સમજૂતી કરારનું વિનિમય પણ કરવામાં આવશે. વધુ માહિતી સાંભળીએ અમારા સંવાદદાતા પાસેથી. ભારત ટેક્સી એ સહકારી સિદ્ધાંતો પર આધારિત ડિજિટલ ગતિશીલતા પ્લેટફોર્મ છે, જે સારથી માલિકની વિભાવનાને આકાર આપે છે. આ મોડેલ હેઠળ ટેક્સી ડ્રાઈવરો ફક્ત સેવા પ્રદાતાઓ નથી, પરંતુ પ્લેટફોર્મના સહભાગીઓ અને માલિકો પણ છે, જે ડ્રાઈવરોને આર્થિક રીતે સશક્ત બનાવશે અને તેમને સામાજિક સુરક્ષા પ્રદાન કરશે. ભારત ટેક્સી અમદાવાદ, સુરત, દ્વારકા, વડોદરા, રાજકોટ, સોમનાથ, વલસાડ, આણંદ, જામનગર, ભાવનગર, નડિયાદ, જૂનાગઢ, મહેસાણા અને અમરેલી જિલ્લામાં શરૂ થશે. આગામી મહિના સુધીમાં આ સેવા સમગ્ર ગુજરાતમાં ઉપલબ્ધ કરાવવાનો ધ્યેય છે. ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવેલા શ્રી શાહ આજે કેટલીક પહેલોનો પ્રારંભ કરશે અને સમીક્ષાની બેઠકોની અધ્યક્ષતા પણ કરશે. શ્રી શાહ બપોરે જિલ્લા વિકાસ સમન્વય અને દેખરેખ સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહેશે. સાંજે ગાંધીનગર લોકસભામાં હરિયાળી લોકસભા અંતર્ગત સામૂહિક વૃક્ષારોપણ અભિયાનના કાર્યોથી સમીક્ષા બેઠક કરશે તથા સાબરમતી વિધાનસભા મતવિસ્તારમાં લોકદરબાર કાર્યક્રમમાં હાજરી આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સાથે પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમનો 135મી કડી હશે. આ કાર્યક્રમ સમગ્ર આકાશવાણી અને દૂરદર્શન નેટવર્ક, એઆઈઆર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરવામાં આવશે. તે એઆઈઆર ન્યૂઝ, ડીડી ન્યૂઝ, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે. હિન્દી પ્રસારણ પછી તરત જ આકાશવાણી આ કાર્યક્રમને પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારિત કરશે. ખેડા ખાતે વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ અંતર્ગત જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં ઉપસ્થિત ઉદ્યોગકારોને રાજ્ય સરકારની પોલિસી, નવી ઉદ્યોગ નીતિ અને એઆઈના ઉપયોગ વિશે માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યમંત્રી રમણ સોલંકી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાયે આ અંગે વધુ માહિતી આપી.
1: સેમિનારમાં અલગ અલગ વિષય ઉપર માહિતી પ્રદાન કરવામાં આવી, જેમાં ખાસ તો જે હાલની પરિસ્થિતિમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે તે એઆઈનો છે. તો એઆઈ ઉપર પણ ઉદ્યોગકારોને એઆઈથી શું ઉપયોગી ઇન્ડસ્ટ્રીઝમાં થઈ શકે તે વિશે માહિતી આપવામાં આવી. આ તમામની એક હકારાત્મક બાબત એ રહી હતી કે આ તમામ ઉદ્યોગકારો દ્વારા જિલ્લામાં કુલ 14 MOU સાઇન થયા છે અને એમાં રકમ જે છે લગભગ 1577 કરોડની રકમનું કમિટમેન્ટ થયું છે, જે લગભગ 3,000 લોકોને રોજગારી આ જિલ્લા

0: પ્રદાન કરશે.
1: પાટણ નાગરિક સહકારી બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરના 15 સભ્યો માટે 5 જુલાઈ યોજાનાર ચૂંટણીમાં 35 ઉમેદવારો મેદાને છે. નાગરિક બેંકની ચૂંટણી પ્રક્રિયા કુલ 62 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. ત્યારબાદ ઉમેદવારો ફોર્મની ચકાસણી અને ઉમેદવારી પરત ખેંચવાના છેલ્લા દિવસે 35 હરીફ ઉમેદવારોના નામની આખરી યાદી જાહેર કરવામાં આવી હતી. ઉમેદવારીપત્રો પાછા ખેંચવાના 2 દિવસમાં કુલ 11 ઉમેદવારી ફોર્મ પત્ર ખેંચવામાં આવ્યા, જ્યારે ચકાસણીમાં 8 ઉમેદવારી ફોર્મ અમાન્ય થયા. 5 જુલાઈએ સવારે 8થી બપોરના 2 વાગ્યા સુધી મતદાન યોજાશે અને એ જ દિવસે સાંજે 4 વાગ્યાથી મતગણતરી થશે. મહીસાગર જિલ્લાના છેવાડાના ગામો સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે એક મહત્વપૂર્ણ પહેલ શરૂ કરાઈ છે, જે અંતર્ગત મોબાઈલ હેલ્થ યુનિટ અને ટુ વ્હીલર પ્રોજેક્ટનો પ્રારંભ કરાયો છે. જિલ્લા આરોગ્ય અધિકારી સી આર પટેલિયાએ જણાવ્યું કે આ પહેલથી અંતરિયાળ વિસ્તારોના નાગરિકોને ઘર આંગણે નિદાન દવાઓ મળી રહી છે.
2: મોબાઈલ હેલ્થ યુનિટ અને ટુ વ્હીલર મોબાઈલ હેલ્થ યુનિટનો શુભારંભ કરવામાં આવ્યો છે. જ્યાં ફોર વ્હીલર જઈ શકતી નથી ત્યાં એ પોતે દિવસને એક ગામ લેશે અને તે ત્યાં જઈ અને ઓપીડી ચલાવશે અને સાથે સાથે લેબોરેટરી સંબંધિત જેવા કે પ્રેગ્નન્સી ટેસ્ટ છે, મલેરિયાનો ટેસ્ટ છે, સુગરનો ટેસ્ટ છે, બીપી છે, એવા નાના મોટા એમ કે લેબોરેટરી ટેસ્ટ કરશે અને નિઃશુલ્ક સારવાર તેઓ ત્યાં સ્થળ પર જ આપશે.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક સેન્ડલ AIRnews_ABD ને ફોલો કરશો. અમરેલીના ધારીના દલખાણીયા ગામ પાસે એક વર્ષના સિંહબાળનું શંકાસ્પદ મોત થયું છે. દલખાણીના સરપંચે વનતંત્રને જાણ કરતા વનતંત્ર દોડી આવ્યું હતું અને સિંહબાળના મૃતદેહને પોસ્ટમોર્ટમમાં મોકલ્યું હોવાનું DFO વિકાસ યાદવે જણાવ્યું હતું. અમદાવાદના નમસ્તે સર્કલ પાસેથી 8 કરોડ રૂપિયાનો માદક પદાર્થ પકડાયો છે. મળેલી બાતમીના આધારે ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડીએ કરેલી આ કાર્યવાહીમાં લક્ઝરી બસની તપાસ કરતા ટ્રામાડોલ નામની પ્રતિબંધિત દવાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આ અંગે DIG સુનિલ જોશીએ વધુ માહિતી આપી.
3: અંકલેશ્વર ટીક MR ટ્રેવલ્સમાં મૂકવામાં આવેલ છે અને આ બસ રાજસ્થાન ખાતે જનાર છે અને રસ્તામાં શાહીબાગ અમદાવાદ આવનારી છે. એ સસ્પેક્ટેડ બસ હતી એને ચેક કરવામાં આવેલી, એમાં ખોટા બિલો આધારે ટ્રાન્સપોર્ટ થતા જે જથ્થો હતો એમાં 6 બોક્સ મળી આવેલા અને એની અંદર ટ્રામાડોલનો જથ્થો હતો. ટોટલ 2,08,000 ટેબલેટ રિકવર કરવામાં આવેલી છે. આની ટોટલ જે કિંમત છે 8,32,00,000 રૂપિયા થયા છે.
1: સોમનાથ મહાદેવને પરંપરાગત રીતે દર વર્ષે ભીમ 11મના દિવસે કેસર કેરીનો ભવ્ય શૃંગાર કરવામાં આવે છે. આ વર્ષે પણ મહાદેવને 2,500 કિલોથી વધુ કેસર કેરીનો મનોરથ ધરાવવામાં આવ્યો હતો. આ વખતે કેરીઓના પ્રસાદને ગીર સોમનાથ જિલ્લા વહીવટીતંત્રના સંકલનથી વેરાવળ તાલુકાની વિવિધ આંગણવાડીઓમાં વિતરણ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં ચાલી રહેલી પુરુષોની વોલીબોલ સ્પર્ધા AVC કપ 2026ની સેમીફાઇનલમાં આજે ભારતનો મુકાબલો ઇન્ડોનેશિયા સામે થશે. આજે બપોરે 12:30 વાગે 9મા-10મા સ્થાન માટે ઓમાનનો મુકાબલો પુલેની 5મા ક્રમે રહેલી ટીમ સાથે થશે. ત્યારબાદ બપોરે 3:30 વાગે કોરિયા અને બહેરીન વચ્ચે પ્રથમ સેમીફાઇનલ રમાશે. સાંજે 7 વાગે યજમાન ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે બીજી સેમીફાઇનલ રમાશે. રાજ્ય સહિત દેશભરમાં કોમી એકતા અને ભાઈચારા સાથે મહોરમ પર્વની ઉજવણી કરવામાં આવી. પાટણ, સિદ્ધપુર, કાકોશી, રાધનપુર, વારાહી, સમી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વાજતે ગાજતે તાજિયા જુલુસ નીકળ્યું અને મોટી સંખ્યામાં લોકો તેમાં જોડાયા. પાટણમાં તાજિયા જુલુસ દરમિયાન સરકારી ગાયકવાડી જરીના તાજિયાનું હિન્દુ આગેવાનો, વેપારીઓ તેમજ કોર્પોરેટરો દ્વારા ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું. સિદ્ધપુર શહેરમાં મહોરમ નિમિત્તે તાજિયાના જુલુસનું શાંતિપૂર્ણ અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું. ડાંગના આહવા તેમજ વઘઈ ખાતે કોમી એખલાસની ભાવના સાથે મહોરમ પર્વની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી. છોટાઉદેપુરના બોડેલીનગરમાં શ્રદ્ધા અને આસ્થા સાથે મહોરમ પર્વની ઉજવણી કરવામાં આવી. દિવસભર વિવિધ વિસ્તારોમાં ફરેલા તાજિયાનું પરંપરાગત વિધિ અનુસાર વિસર્જન કરવામાં આવ્યું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર પર નવું સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, જેના કારણે આગામી 7 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. આ વરસાદી માહોલ મુખ્યત્વે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જોવા મળશે. છેલ્લા 24 કલાકના વરસાદની જો વાત કરીએ તો મહેસાણામાં 36 mm અને બોટાદમાં 10 mm જેટલો હળવો વરસાદ નોંધાયો છે. કવિ દુલા કાગ મેમોરિયલ ટ્રસ્ટના સ્થાપક સ્વર્ગસ્થ રામભાઈ કાગની 28મી પુણ્યતિથિ નિમિત્તે બાબરિયાધાર ગામમાં એક મલ્ટી સ્પેશિયાલિટી હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભાવનગરની HCG હોસ્પિટલની 12 સભ્યોની નિષ્ણાંત ટીમે આશરે 150 જેટલા દર્દીઓનું નિઃશુલ્ક સ્ક્રીનિંગ કરી સચોટ તબીબી સારવાર અને માર્ગદર્શન પૂરું પાડ્યું.

0: પાડ્યું. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ભારતની પ્રથમ સહકારી આધારિત ટેક્સી સેવા ભારત ટેક્સીનો પ્રારંભ કરશે. શ્રી શાહ આજે કેટલીક પહેલોનો શુભારંભ અને સમીક્ષા બેઠકોની અધ્યક્ષતા પણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણીના મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. અમદાવાદના નમસ્તે સર્કલ પાસેથી 8 કરોડ રૂપિયાનો માદક પદાર્થ પકડાયો. અમદાવાદમાં ચાલી રહેલી પુરૂષોની વોલીબોલ સ્પર્ધાની સેમીફાઇનલમાં આજે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે મુકાબલો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: और आइए अब सुनते हैं कार्यक्रम भूले बिसरे गीत का शेष भाग.

0: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો. વાહ, દિવસ સુધરી ગયો. ફસાણો.
1: UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
2: RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી સેશેલ્સની મુલાકાતે સેશેલ્સના રાષ્ટ્રીય દિવસના સુવર્ણ જયંતિ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ આજે ગુજરાતના ગાંધીનગર ખાતેથી ભારતની પ્રથમ સહકારી આધારિત ટેક્સી સેવા ભારત ટેક્સીનો શુભારંભ કરશે. વેનેઝુએલામાં ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 920 થયો. ભારતે ઓપરેશન એમિસ્ટાર્ડ હેઠળ 35 ટન રાહત સામગ્રી મોકલી. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ ઇઝરાયેલ લેબનોન વચ્ચે શાંતિ કરારની રૂપરેખા જાહેર કરી. અને ભારતે પુરુષોની FIH પ્રો લીગ હોકી સ્પર્ધામાં પાકિસ્તાનને 7-1 હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી સેશેલ્સની 3 દિવસની સત્તાવાર મુલાકાતે જશે. પ્રધાનમંત્રી આજે સેશેલ્સના રાષ્ટ્રીય દિવસના સુવર્ણ જયંતિ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે ભારતીય નૌકાદળના 2 જહાજો સાથે ભારતીય સંરક્ષણ દળોની ટુકડી ઉજવણીમાં ભાગ લેશે. મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી સેશેલ્સના રાષ્ટ્રપ્રમુખ ડોક્ટર પેટ્રિક હર્મિની સાથે વાતચીત કરશે અને દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા કરશે. બંને નેતાઓ પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કરશે. સાંભળીએ એક અહેવાલ.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યાત્રા કે દૌરાન સેશેલ્સ કી રાષ્ટ્રીય સભા કો સંબોધિત કરેંગે ઓર વહાં રહ રહે ભારતીય સમુદાય કે લોગો સે ભી મુલાકાત કરેંગે. આજ ઉનકે કાર્યક્રમ મે બોટેનિકલ ગાર્ડન મે પૌધારોપણ સમારોહ મે ભાગ લેના ઓર સેશેલ્સ કોસ્ટ ગાર્ડ કે બેસ કા દૌરા કરના શામિલ હૈ. ભારત ઓર સેશેલ્સ કે બીચ લંબે સમય સે મજબૂત ઓર ઘનિષ્ઠ સંબંધ હૈ જો સાઝા ઇતિહાસ સાંસ્કૃતિક જુડાવ ઓર દોનો દેશો કે લોગો કે બીચ આપસી રિશ્તો પર આધારિત હૈ. પ્રધાનમંત્રી કી યહ યાત્રા ભારત ઓર સેશેલ્સ કી મજબૂત ઓર સ્થાયી મિત્રતા કો ઓર મજબૂત કરેગી. સુપર્ણા સૈકિયા કી રિપોર્ટ કે સાથ અક્ષિત વૈદ્યાન, આકાશવાણી સમાચાર, દિલ્હી.
0: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગુજરાતના ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી ભારતની પ્રથમ સહકારી આધારિત ટેક્સી સેવા ભારત ટેક્સીનો શુભારંભ કરશે. સાંભળીએ એક અહેવાલ.
2: અમૂલ, ઇફકો અને નાબાર્ડ જેવી 8 અગ્રણી સહકારી સંસ્થાઓના સહયોગથી સહકાર ટેક્સી કોઓપરેટિવ લિમિટેડ દ્વારા વિકસાવવામાં આવેલી ભારત ટેક્સી 0 કમિશન મોડેલ પર કામ કરે છે, જેથી કમાણીનો મહત્તમ હિસ્સો સીધો ચાલકોને મળી શકે. ગયા વર્ષે ડિસેમ્બરમાં તેની પ્રારંભિક શરૂઆત થયા પછી માત્ર ગુજરાતમાં જ 1.5 લાખથી વધુ ચાલકો અને 7 લાખથી વધુ ગ્રાહકો આ પ્લેટફોર્મ સાથે જોડાઈ ચૂક્યા છે, જ્યાં દરરોજ 3,500થી વધુ સફર પૂર્ણ કરવામાં આવી રહી છે. આ સેવા ગુજરાતના અમદાવાદ, સુરત અને વડોદરા સહિત 14 મુખ્ય શહેરોમાં શરૂ કરવામાં આવશે. આગામી 1 મહિનામાં સમગ્ર રાજ્યમાં તેનો વિસ્તાર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. અપર્ણા ખૂણ, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવેલા શ્રી શાહ અનેક મુખ્ય પહેલોનો શુભારંભ કરશે અને સમીક્ષા બેઠકોની અધ્યક્ષતા કરશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે ભારત બ્રિટેન વ્યાપક આર્થિક અને વેપાર કરાર સાથે બંને દેશો વચ્ચેના સંબંધો એક નિર્ણાયક તબક્કા તરફ આગળ વધી રહ્યા છે. ગઈકાલે લંડનમાં વેપાર ક્ષેત્રના પૂર્ણ સત્રને સંબોધન કરતા તેમણે આ મુજબ જણાવ્યું.
1: ભારત યુકે સમજોતા એક વ્યાપક સમજોતા હૈ. યહ કેવલ શુલ્ક, મૂલ નિયમો યા વસ્તુઓ ઓર સેવાઓ કે વ્યાપાર તક સીમિત નહીં હૈ, બલ્કિ પ્રૌદ્યોગિકી, શિક્ષા, સંસ્કૃતિ ઓર કલા જૈસે ક્ષેત્રો મેં સહયોગ કો ભી શામિલ કરતા હૈ. ઇસકા ઉદ્દેશ્ય દોનો દેશો કી સર્વોત્તમ ક્ષમતાઓ ઓર વિશેષજ્ઞતા કો એક દૂસરે કે સાથ સાઝા કરના હૈ. યહ એક નિષ્પક્ષ, ન્યાયસંગત ઓર પૂરી તરહ સંતુલિત સમજોતા હૈ.
0: અણુ ઉર્જા વિભાગના સચિવ અજીત કુમાર મોહંતીએ કલ્પકમ સ્થિત ઇન્દિરા ગાંધી સેન્ટર ફોર એટોમિક રિસર્ચ ખાતે કોપર ક્લોરિન થર્મોકેમિકલ્સ ચક્ર પર આધારિત વિશ્વની પ્રથમ હાઇડ્રોજન ઉત્પાદન સુવિધાનું ઉદ્ઘાટન કર્યું, જેમાં ફાસ્ટ બ્રીડર ટેસ્ટ રિએક્ટર

માંથી ઉત્પન્ન થતી પરમાણુ ઉર્જાનો ઉપયોગ કરીને હાઇડ્રોજનનું ઉત્પાદન કરાશે. આ પ્રસંગે સભાને સંબોધતા ડોક્ટર મોહંતીએ જણાવ્યું કે હાઇડ્રોજન ઉત્પાદન જેવી ઉભરતી સ્વચ્છ ઉર્જા ટેકનોલોજી સાથે પરમાણુ ઉર્જાનું સંકલન ટકાઉ ઉર્જા ભવિષ્ય તરફ એક વ્યૂહાત્મક માર્ગ રજૂ કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 135મી કડી હશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શન EIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરવામાં આવશે. EIR ન્યૂઝ, DD ન્યૂઝ, PMO અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલ

0: રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 135મી કડી હશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શન EIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરવામાં આવશે. EIR ન્યૂઝ, DD ન્યૂઝ, PMO અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરાશે. હિન્દી પ્રસારણ પછી તરત જ આકાશવાણી આ કાર્યક્રમને પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારિત કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneir.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ EIR_ABAD ને ફોલો કરશો. વેનેઝુએલામાં આવેલા બે શક્તિશાળી ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 920 થયો છે, જ્યારે 3,300થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. કારાકાસ અને નજીકના દરિયાકાંઠાના શહેર લા ગુએરામાં ધરાશાયી થયેલી ઇમારતોના કાટમાળ નીચે હજુ લોકો દબાયેલા છે. રાહત અને બચાવ કામગીરી સતત ચાલી રહી છે. વિનાશક ભૂકંપના પ્રતિભાવમાં ભારતે ઓપરેશન એમિસ્ટાર્ડ શરૂ કર્યું છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે 35 ટનથી વધુનો રાહત પુરવઠો, સેનાનું ફિલ્ડ હોસ્પિટલ યુનિટ અને 41 સભ્યોની બચાવ ટીમ સાથે ભારતીય વાયુસેનાના 2 C-17 ગ્લોબ માસ્ટર વિમાન ગઈકાલે વેનેઝુએલા માટે રવાના થયા હતા. મંત્રાલયે જણાવ્યું કે ભારત આ મુશ્કેલ સમયમાં સરકાર અને વેનેઝુએલાના લોકો સાથે ખભે ખભા મિલાવીને ઊભું છે. આ રાહત સહાય માટે કાર્યકારી રાષ્ટ્રપ્રમુખ ડેલસી રોડ્રિગ્સે ભારતનો આભાર વ્યક્ત કર્યો. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ ઇઝરાયલ અને લેબનોન વચ્ચે શાંતિ કરારની રૂપરેખા જાહેર કરી, જેનો હેતુ કાયમી શાંતિ અને સુરક્ષા પ્રાપ્ત કરવાનો છે. પ્રસ્તાવિત કરારમાં યુદ્ધ વિરામ, હિઝબુલ્લા દ્વારા તમામ હુમલાઓ અટકાવવા અને દક્ષિણ લેબનોનમાંથી પાછા ખેંચવાની શરતનો સમાવેશ થાય છે. હોર્મુઝ સામુદ્ર ધુનીમાં એક કાર્ગો જહાજ પર ડ્રોન હુમલાના જવાબમાં ગઈકાલે અમેરિકાએ ઈરાન પર નવા હુમલા શરૂ કર્યા. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું કે મિસાઇલ અને ડ્રોન હુમલાઓ ઈરાનને નિશાન બનાવીને કરવામાં આવ્યા હતા, જેમાં દરિયાકાંઠાના રડાર સ્થાપનોને નિશાન બનાવાયા હતા. અગાઉ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં જણાવ્યું કે યુદ્ધ વિરામ કરાર ઉલ્લંઘનના ગંભીર પરિણામો ભોગવવા પડશે. દરમિયાન ઈરાની લશ્કરી પ્રવક્તા ઇબ્રાહીમ અલ ફિરારે જણાવ્યું કે આ વખતે અમેરિકાના હુમલાનો ઈરાનનો જવાબ ઝડપી અને નિર્ણાયક હશે. જમ્મુ અને કાશ્મીર પોલીસે પ્રોજેક્ટ હોક આઈ શરૂ કર્યો, જે અમરનાથ યાત્રાના માર્ગ પર 24 કલાક દેખરેખ રાખવા ટેકનોલોજી આધારિત પહેલ છે. સુરક્ષા એજન્સીઓએ 3 જૂનથી શરૂ થતી વાર્ષિક યાત્રા માટે તૈયારીઓ વેગવાન બનાવી છે. દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળોએ જમ્મુ જિલ્લામાં વ્યાપક સુરક્ષા અને તપાસ અભિયાન હાથ ધર્યું. પોલીસ, CISF, BSF સાથે મળીને સરહદ દેખરેખને મજબૂત બનાવવા અને અસામાજિક પ્રવૃત્તિઓને રોકવા સાલેહર અને રથાના સહિતના વિસ્તારોમાં પેટ્રોલિંગ કર્યું. ભારતે લંડનના લી વેલી હોકી અને ટેનિસ સેન્ટર ખાતે પુરુષોની FIH પ્રો લીગ હોકી સ્પર્ધામાં પાકિસ્તાનને 7-1થી હરાવ્યું. પાકિસ્તાનના ખેલાડી અબુબકરના 1 ગોલ બાદ ભારતે સતત 7 ગોલ કરી શાનદાર પ્રદર્શન કર્યું. ભારત આવતીકાલે આગામી મેચમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે. રાષ્ટ્રીય જૈવ વિવિધતા સત્તામંડળ NBA રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા જોખમમાં મુકાયેલી પ્રજાતિઓની વૈજ્ઞાનિક ઓળખ માટે એક માનક સંચાલન પ્રક્રિયા SOP બહાર પાડી છે. પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે SOPનો ઉદ્દેશ જોખમમાં મુકાયેલી પ્રજાતિઓની ઓળખ, મૂલ્યાંકન અને સૂચના માટે એક સમાન, પારદર્શક અને વૈજ્ઞાનિક રીતે મજબૂત પ્રક્રિયાને સરળ બનાવવાનો છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે નિકિતા શાહ.
1: આજના મોટાભાગના અખબારોમાં રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવનું રાજીનામું, વેનેઝુએલામાં આવેલા ભૂકંપથી થયેલા નુકસાનના સમાચાર વાંચવા મળી રહ્યા છે. સંદેશ અખબારની હેડલાઇન છે, રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયનું અંતે રાજીનામું. ગુજરાત સમાચાર પ્રથમ પાને લખે છે, વેનેઝુએલાને 9.5 લાખ કરોડ ડોલરના નુકસાનની આશંકા. દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે, ચંપત મિશ્રાનું રાજીનામું, 8ની ધરપકડ, 79.85 લાખ રૂપિયા જપ્ત. યુરોપના 12 દેશોમાં ગરમીથી હાહાકાર, 230થી વધુના મોત. નેધરલેન્ડમાં પહેલીવાર હીટ એલર્ટની જાહેરાત. સ્થાનિક સમાચારોમાં નજર કરીએ તો આજે અમિત શાહ ભારત ટેક્સી સેવા અને કાલે PM ફેમિલી કેર ટ્રેકર લોન્ચ કરશે. SG હાઇવે પર રોકેટ ગતિએ દોડતી 4 કાર વચ્ચે અકસ્માત, 4ને ઇજા. ગુજરાતમાં આગામી 7 દિવસ અતિભારે વરસાદની શક્યતા નહીવત. અને અમદાવાદમાંથી ATS 8 કરોડ ટ્રામાડોલ ડ્રગનો જથ્થો પકડ્યો, જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી સેશેલ્સની મુલાકાતે. સેશેલ્સના રાષ્ટ્રીય દિવસના સુવર્ણ જયંતિ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ આજે ગુજરાતના ગાંધીનગર ખાતેથી ભારતની પ્રથમ સહકારી આધારિત ટેક્સી સેવા ભારત ટેક્સીનો શુભારંભ કરશે. વેનેઝુએલામાં ભૂકંપમાં

0: મૃત્યુઆંક વધીને 920 થયો. ભારતે ઓપરેશન એમિસ્ટાર્ડ હેઠળ 35 ટન રાહત સામગ્રી મોકલી. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ ઇઝરાયેલ લેબનોન વચ્ચે શાંતિ કરારની રૂપરેખા જાહેર કરી. અને ભારતે પુરુષોની FIH પ્રો લીગ હોકી સ્પર્ધામાં પાકિસ્તાનને 7-1 હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. ઝરોખામાં પ્રસ્તુત છે આજે હવે પછી પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોની માહિતી. 8:15 સાંભળશો ત્રિવેણી. 8:30 નવા ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક. 9:30 આજ કે ફનકાર, જેમાં આજના ફનકાર છે સંગીતકાર RD બર્મન. 10:02 સાંભળશો ગુજરાતી ગીત, જેમાં આજે સાંભળશો ગેરફિલ્મી ગુજરાતી ગીતો. 10:30 સાંભળશો ધૂમ મસ્તી ધૂમ. 11:02 થીમ આધારિત કાર્યક્રમ દિલ સે, જેમાં આજે સાંભળશો મેઘા શબ્દ પર આધારિત કેટલાક ગીતો. 11:30 જૂના હિન્દી ગીતોનો કાર્યક્રમ તરન્નુમ પ્રસારિત કરવામાં આવશે.

ચાર વાગે પિટારા અંતર્ગત બોમ્બે ટોકીઝ, 5 વાગે કાર્યક્રમ સરગમ જેમાં હિન્દી ફિલ્મી ગીતો સાંભળશો, 5:30 સુરીલી સાંજ અંતર્ગત ગુજરાતી ગીતો સાંભળી શકશો, 6 વાગે સુરીલા સફર જેમાં હિન્દી રેટ્રો ગીત પ્રસારિત કરવામાં આવે છે, 7 વાગે જયમાલામાં આજે વિશેષ જયમાલા સેલિબ્રિટી સ્પેશિયલ પ્રસારિત થશે.

રાત્રે 8 વાગે હવામહેલ, 8:15 ઝરોખા અને ત્યારબાદ ચિત્રલોક ગાને નય જમાને કે, 9 વાગે આપકે લીએ, 9:30 ફિલ્મ સંગીત, 10 વાગે છાયાગીત તથા 10:30 ઢલતી જાય રાત.

ઝેરોખામાં હમણાં જ આપ સાંભળી રહ્યા હતા આજે હવે પછી પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોની માહિતી. મિત્રો, ફરી એકવાર અમે આપને યાદ દેવડાવી દઈએ કે આજે સવારે 9:30 આજ કે ફનકારમાં સાંભળશો સંગીતકાર આર ડી બર્મન પર આધારિત કાર્યક્રમ. આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર.

0: जिनकी बांसुरी की मधुर तान से मन का हर कोना झंकृत हो उठता है, जिनकी उंगलियों के स्पर्श से बांसुरी गुनगुनाने लगती है, जिनकी साधना ने बांसुरी को विश्व मंच पर एक नई पहचान दी।
1: दरबारी के गंधार के आंदोलन में ऐसा लगता है कि बादल उमड़ घुमड़ रहे हैं मगर बरस नहीं रहे हैं। वो जो घुटन है, उस घुटन को दरबारी के गंधार में जब तक न लाया जाए, वो आप कह सकते हैं कि मैंने उस पे मेहनत किया।
0: जिनकी हर प्रस्तुति श्रोताओं को सुरों के अलौकिक संसार में ले जाती है, पद्मश्री पंडित रोनू मजूमदार, संगीत सरिता, नई श्रृंखला, शास्त्रीय संगीत, फिल्म संगीत और लोक संगीत में बांसुरी की भूमिका, 1 जुलाई से सुबह और शाम 6:45 सिर्फ विविध भारती पर।
2: विविध भारती नू अहमदाबाद केंद्र बराबर 10 सांभशो आज ना मुख्य समाचार।
3: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી સેશેલ્સની મુલાકાતે. સેશેલ્સના રાષ્ટ્રીય દિવસના સુવર્ણ જયંતિ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ભારતની પ્રથમ સહકારી આધારિત ટેક્સી સેવા ભારત ટેક્સીનો પ્રારંભ કરશે. શ્રી શાહ આજે કેટલીક પહેલોનો પ્રારંભ અને સમીક્ષા બેઠકોની અધ્યક્ષતા પણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. વેનેઝુએલામાં ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 920 થયો. ભારતે ઓપરેશન એમિસ્ટાર્ડ હેઠળ 35 રાહત સામગ્રી મોકલી. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ ઇઝરાયેલ લેબનોન વચ્ચે શાંતિ કરારની રૂપરેખા જાહેર કરી.

0: અણુઉર્જા વિભાગના સચિવ અજીતકુમાર મોહંતીએ કલ્પકમ ખાતે કોપર ક્લોરિન થર્મોકેમિકલ ચક્ર પર આધારિત વિશ્વની પ્રથમ હાઇડ્રોજન ઉત્પાદન સુવિધાનું ઉદ્ઘાટન કર્યું. જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળોએ 3 જુલાઈથી શરૂ થતી અમરનાથ યાત્રા પહેલા જમ્મુ જિલ્લામાં વ્યાપક સુરક્ષા અને તપાસ અભિયાન હાથ ધર્યું. હોર્મુઝ સમુદ્ર ધુનીમાં એક કાર્ગો જહાજ પર ડ્રોન હુમલાના જવાબમાં ગઈકાલે અમેરિકાએ ઈરાન પર નવા હુમલા શરૂ કર્યા. અમદાવાદના નમસ્તે સર્કલ પાસેથી 8 કરોડ રૂપિયાનો માદક પદાર્થ પકડાયો. અમરેલીના ધારીના દલખાણિયા ગામ પાસે 1 વર્ષના સિંહબાણનું શંકાસ્પદ મોત. પાટણમાં આદિવાસી ભીલ ગુજરાત સંગઠન અને પાટણ ભીલ સમાજના સહયોગથી 131 આદિવાસી યુગલોના સમૂહલગ્ન યોજાયા. ખેડા ખાતે વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ અંતર્ગત જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરાયું. હવામાન વિભાગે આગામી 7 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી. અમદાવાદમાં ચાલી રહેલી પુરૂષોની વોલીબોલ સ્પર્ધાની સેમીફાઇનલમાં આજે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે મુકાબલો અને ભારતે પુરૂષોની FIH પ્રો લીગ હોકી સ્પર્ધામાં પાકિસ્તાનને 7-1થી હરાવ્યું. હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: 96.7 FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. આજના કાર્યક્રમમાં આપ સાંભળશો શશાંક ફડનીસના લખેલા અને ઉજ્જવલ ધોળકિયાના સંગીતબદ્ધ કરેલા એવા કેટલાક ગેરફિલ્મી ગુજરાતી ગીતો. આરંભ કરીએ સચિન લિમિયેના સ્વરમાં ગવાયેલ આ ગીત સાથે.

0: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: અને હવે સાંભળો મિતાલી સિંઘના સ્વરમાં આ ગેરફિલ્મી રચના.

આ સાથે આજનું ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થયો. મિત્રો, આજના આ કાર્યક્રમમાં આપે સાંભળ્યા શશાંક ફડનીસની કલમે લખાયેલા અને ઉજ્જવલ ધોળકિયાના સંગીતબદ્ધ કરેલા કેટલાક ગેરફિલ્મી ગુજરાતી ગીતો. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે સમય થયો છે કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમનો. કાર્યક્રમનો પ્રારંભ કરીએ તુમ મિલો તો સહી ફિલ્મના આ ગીત સાથે. સ્વર છે રાઘવ સાચરનો, ગીતકાર ઇરશાદ કામિલ, સંગીતકાર સંદેશ શાંડિલ્ય.

0: Now you can do it like this.
1: એક્શન રિપ્લે ફિલ્મનું ગીત સાંભળશો દલેર મહેંદી, માસ્ટર સલીમના સ્વરમાં, ઇરશાદ કામિલના બોલ, પ્રીતમની ધૂન.

કાર્યક્રમના અંતમાં સાંભળો એ આર રહેમાન તથા સુઝાનના સ્વરમાં રોબોટ ફિલ્મનું આ ગીત. સંગીતકાર એ આર રહેમાન, ગીતકાર સ્વાનંદ કિડકિડી.

આ ગીત સાથે આજનો ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમ સમાપ્ત થયો. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 11 વાગે સાંભળશો આજના મુખ્ય સમાચાર.

0: શ્રોતા મિત્રો, આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. સવારના 11 થયા છે. થોડી જ વારમાં આપ સાંભળશો મુખ્ય સમાચાર.
1: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સેશેલ્સની 3 દિવસીય મુલાકાતે જવા રવાના થયા. પ્રધાનમંત્રીએ સેશેલ્સને ભારતનો એક મહત્વપૂર્ણ દરિયાઈ પાડોશી અને વિઝન મહાસાગર અને ગ્લોબલ સાઉથ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતામાં મુખ્ય ભાગીદાર ગણાવ્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સીનો પ્રારંભ કરાવશે. ભારતે પરમાણુ રિએક્ટરમાંથી ઉત્પન્ન થતી ઉષ્માનો ઉપયોગ કરીને વિશ્વની પ્રથમ હાઇડ્રોજન ઉત્પાદન સુવિધા વિકસાવી. જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળોએ 3 જુલાઈથી શરૂ થતી અમરનાથ યાત્રા પહેલા જમ્મુ જિલ્લામાં વ્યાપક સુરક્ષા અને તપાસ અભિયાન હાથ ધર્યું. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે 11,337 લીટર શંકાસ્પદ ગેરકાયદેસર જ્વલનશીલ પ્રવાહી સહિત 10.67 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે સુરતના એક શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ભાવનગર જિલ્લાના દરેડ ગામે સગીરા પર દુષ્કર્મ કેસના આરોપીને 20 વર્ષની સખત કેદ અને 6 લાખ રૂપિયાના વળતર ચૂકવવાનો કોર્ટનો આદેશ. હવામાન વિભાગે આજે ઉપહિમાલયી ક્ષેત્ર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ અને મેઘાલયમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. બિહાર, છત્તીસગઢ, કોંકણ, ગોવા, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી, કેરળ, માહે અને ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ

0: થવાની શક્યતા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણીના મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. વેનેઝુએલામાં ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 920 થયો. ભારતે ઓપરેશન એમસ્ટાર્ડ હેઠળ 35 ટન રાહત સામગ્રી મોકલી. ફિફા વર્લ્ડ કપ 2026ના ગ્રુપ આઈ મેચોમાં ગઈકાલે ફ્રાન્સે નોર્વેને 4-1 અને સેનેગલે ઈરાનને 5-0 હરાવ્યું. આ જીત સાથે ફ્રાન્સ ગ્રુપ આઈમાં ટોચ પર પહોંચી ગયું છે. અમદાવાદમાં ચાલી રહેલી પુરૂષોની વોલીબોલ સ્પર્ધાની સેમીફાઇનલમાં આજે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે મુકાબલો. ભારતે પુરૂષોની એફઆઈએચ પ્રો લીગ હોકી સ્પર્ધામાં પાકિસ્તાનને 7-1 હરાવ્યું. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: 96.7 FM આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ દિલ સે. મિત્રો, આપણી આજની પરિસ્થિતિ અત્યંત વિચિત્ર છે. વરસાદની કાગડોળે રાહ જોઈએ છીએ અને એ હાથ તાળી આપીને છટકી જાય છે. પણ તેથી શું આપણે મનની દુનિયામાં તો વાદળની એટલે કે મેઘની મજા માણી શકીએ ને? તો આવો માણીએ. આરંભ કરીએ દિલ દેકે દેખો ફિલ્મના ગીત સાથે. મોહમ્મદ રફી, સાથીદારોનું સ્વર, મજરૂહના બોલ, ઉષા ખન્નાની ધૂન.

આગી સાથે જ આજનો દિલસે કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. હું અમી આપ સૌનું સ્વાગત કરું છું કાર્યક્રમ તરન્નુમમાં. તરન્નુમ કાર્યક્રમમાં આજે આપ સાંભળશો કેટલાક જૂના હિન્દી ફિલ્મી ગીતો. તાઓ સાંભળી કાર્યક્રમનું પ્રથમ ગીત કિશોર કુમારના સ્વરમાં. ફિલ્મનું નામ છે જુલી, સંગીત નિર્દેશન રાજેશ રોશનનું, ગીતના શબ્દો છે આનંદ બક્ષીના.

કાર્યક્રમમાં હવે સાંભળશું લતા મંગેશકર, ભૂપિંદર અને સાથીઓના સ્વરમાં જેવેલથી ફિલ્મનું ગીત. સંગીતકાર છે એસ ટી બર્મન, ગીતકાર મજરૂ સુલતાનપુરી.

આશા ભોંસલે અને મીનુના સ્વરમાં સાંભળશો યે રાત ફિર ના આયેગી ફિલ્મનું ગીત. સંગીતકાર છે ઓપી નૈયર અને ગીતના શબ્દો છે કશ્મીરીના.

તરન્નુમ કાર્યક્રમ આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળશો નીરજે લખેલી અને એસ ટી બર્મને સ્વરબદ્ધ કરેલી ગીત રચનાને લતા મંગેશકરના સ્વરમાં. ફિલ્મનું નામ છે શર્મિલી.

કાર્યક્રમમાં હવે સાંભળશો વસંત દેસાઈ સ્વરાંકિત ગીત. ફિલ્મનું નામ છે ગુડી, સ્વર છે વાની જયરામનું અને ગીતના શબ્દો છે ગુલઝારના.

તરન્નુમ કાર્યક્રમમાં માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ આપ સાંભળશો આશા ભોંસલે અને મહમ્મદ રફીના યુગલ સ્વરોમાં. ફિલ્મનું નામ છે હમ દોનો, સંગીત નિર્દેશન જયદેવનું, શબ્દો સાહેરના.

આગી સાથે જ આજનો તરન્નુમ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 12 વાગે આપ સાંભળશો ન્યૂઝ હેડલાઇન્સ.

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સેસેલ્સની 3 દિવસીય મુલાકાતે જવા રવાના થયા. પ્રધાનમંત્રીએ સેસેલ્સને ભારતનો એક મહત્વપૂર્ણ દરિયાઈ પાડોશી અને વિઝન મહાસાગર અને ગ્લોબલ સાઉથ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતામાં મુખ્ય ભાગીદાર ગણાવ્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સીનો પ્રારંભ કરાવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણીના મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. અમેરિકાના વિદેશ સચિવ માર્ક રૂબિયોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરી અને કહ્યું કે ભારતે નોંધપાત્ર આર્થિક પ્રગતિ કરી છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે લંડનમાં એશિયા હાઉસ અને અગ્રણી વૈશ્વિક કંપનીઓના વરિષ્ઠ અધિકારીઓ સાથે ગોળમેજી બેઠક કરી. ભારતે પરમાણુ રિએક્ટરમાંથી ઉત્પન્ન થતી ઉષ્માનો ઉપયોગ કરીને વિશ્વની પ્રથમ હાઇડ્રોજન ઉત્પાદન સુવિધા વિકસાવી. વિશેષ સઘન સુધારણા ઝુંબેશ SIR હેઠળ મતગણતરી ફોર્મનું 100% ડિજિટાઇઝેશન હાંસલ કરનાર 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં મિઝોરમ પ્રથમ રાજ્ય બન્યું છે. ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ આવતીકાલે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ પરિષદ 2026ની અધ્યક્ષતા કરશે. કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ નિકાસ વિકાસ સત્તામંડળે મધ્યપ્રદેશથી સંયુક્ત આરબ અમીરાતમાં GI ટેગવાળી રેવા સુંદરજા કેરીની પ્રથમ વ્યાપારી નિકાસ કરી. અસમના તિનસુકિયામાં મોટા આતંકવાદી હુમલાનું કાવતરું નિષ્ફળ, 2 સક્રિય ઉલ્ફાવન સભ્યોની ધરપકડ. કર્ણાટકના કોપલ જિલ્લામાં માર્ગ અકસ્માતમાં 5 લોકોના મોત, જ્યારે અન્ય 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. પંચમહાલ જિલ્લાના પાવાગઢ મહાકાળી ધામે દર્શનાર્થે આવેલા સુરત જિલ્લાના યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. ભાવનગર શિશુ વિહાર સંસ્થામાં યોજાયેલ નેત્રયજ્ઞ દ્વારા 40 જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે નેત્ર સારવાર મળી. ભારતીય દૂતાવાસે

અસ્લાફાન અકસ્માતના 12 પીડિતોના મૃતદેહ ભારત મોકલ્યા. અધિકારીઓ ઇજાગ્રસ્તોને મળ્યા. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિવિધ જિલ્લાના કુલ 14 આદિજાતિ નૃત્યોની પ્રસ્તુતિ માટે ઐતિહાસિક સમજૂતી કરાર થયા. અમદાવાદમાં ચાલી રહેલી પુરૂષોની વોલીબોલ સ્પર્ધાની સેમીફાઇનલમાં આજે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે મુકાબલો. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: 10 લાખની લોટરી મને? વાવ!
1: ફસાણી! નકલી ઓફર્સથી સાવધાન.
0: આરબીઆઈ કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
2: આપ છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર સાથે. હવે જોઈએ હવે પછી પ્રસ્તુત થનારા કાર્યક્રમોની રૂપરેખા. 12:05 આપ સાંભળશો મુંબઈથી પ્રસારિત કાર્યક્રમ યાદો કી મહેફિલ. ત્યારબાદ 1 વાગે કાર્યક્રમ સુરીલા સફર. 2 વાગે સાંભળશો મુંબઈથી પ્રસારિત કાર્યક્રમ ત્રિવેણી. 2:35 વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી સાંભળશો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. 3 વાગ્યાથી સાંભળશો મુંબઈથી પ્રસારિત કાર્યક્રમો. 3 વાગે મન ચાહે ગીત. 3:30 સાંભળશો નાટ્ય તરંગ ડ્રામા. 4 વાગે સાંભળશો પિટારા અંતર્ગત બોમ્બે ટોકીઝ. 5 વાગ્યાથી સાંભળશો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત કાર્યક્રમો. 5 વાગે કાર્યક્રમ સરગમ. 5:30 સાંભળશો સુરીલી સાંજ, જેમાં સાંભળશો કેટલાક ગુજરાતી ફિલ્મી અને ગેરફિલ્મી ગીતો. 6 વાગે કાર્યક્રમ સુરીલા સફર, જેમાં સાંભળશો કેટલાક જૂના હિન્દી ફિલ્મી ગીતો. ત્યારબાદ 8 વાગે સાંભળશો મુંબઈથી પ્રસારિત કાર્યક્રમ હવા મહેલ. 8:15 વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી સાંભળશો કાર્યક્રમ ચિત્રલોક, જેમાં સાંભળશો કેટલાક નવા હિન્દી ફિલ્મી ગીતો. 9 વાગે મુંબઈથી પ્રસારિત કાર્યક્રમ આપકે લીએ સાંભળશો અને 9:30 વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી સાંભળશો કાર્યક્રમ ફિલ્મ સંગીત. 10 વાગે મુંબઈથી પ્રસારિત કાર્યક્રમ છાયાગીત અને ત્યારબાદ 10:30 ઢલતી જાહેરાત મુંબઈથી પ્રસારિત થશે. તો આ હતી હવે પછી દિવસ દરમિયાન પ્રસ્તુત થનારા કાર્યક્રમોની રૂપરેખા.
3: દેશ કી સુરીલી ધડકન પ્રસ્તુત હૈ કાર્યક્રમ યાદો કી મહેફિલ ઓર આજ યાદ કર રહે હૈ ગાયક ઓર સંગીતકાર રાહુલ દેવ બર્મન કો.

0: આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેસેલ્સને ભારતનો મહત્વપૂર્ણ દરિયાઈ પડોશી અને વિઝન મહાસાગરનો મુખ્ય ભાગીદાર ગણાવ્યો. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે આજે ગુજરાતમાં સહકારિતા આધારિત ટેક્સી સેવા ભારત ટેક્સીનો પ્રારંભ કરાવ્યો. સેસેલ્સે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ માટે ભારતની દાવેદારીને સમર્થન આપ્યું. ભારતે પરમાણુ રિએક્ટરમાંથી ઉત્પન્ન થતી ઉષ્માનો ઉપયોગ કરીને વિશ્વની પ્રથમ હાઇડ્રોજન ઉત્પાદન સુવિધા વિકસાવી. અને અમેરિકાના વિદેશ સચિવ માર્કો રૂબિયોએ પીએમ મોદીના નેતૃત્વ અને ભારતના આર્થિક વિકાસની પ્રશંસા કરી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે સેસેલ્સની 3 દિવસની મુલાકાતે જવા રવાના થયા છે. આ મુલાકાત દરમિયાન શ્રી મોદી સેસેલ્સના રાષ્ટ્રીય દિવસના સુવર્ણ જયંતિના સમારોહમાં અતિથિ વિશેષ તરીકે ભાગ લેશે. તેમના પ્રસ્થાન નિવેદનમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે સેસેલ્સ એક મૂલ્યવાન દરિયાઈ પડોશી છે અને ભારતના વિઝન મહાસાગર અને ગ્લોબલ સાઉથ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતામાં મુખ્ય ભાગીદાર છે. શ્રી મોદીએ કહ્યું કે તેઓ સેસેલ્સના રાષ્ટ્રપતિ ડોક્ટર પેટ્રિક હર્મેની સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા અને હિન્દ મહાસાગર ક્ષેત્ર શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે સહયોગ વધારવા અંગે ચર્ચા કરશે. પ્રસ્તુત છે એક અહેવાલ.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યાત્રા કે દૌરાન સેશલ્સ કી રાષ્ટ્રીય સભા કો સંબોધિત કરેંગે ઓર વહાં રહ રહે ભારતીય સમુદાય કે લોગો સે ભી મુલાકાત કરેંગે. આજ ઉનકે કાર્યક્રમ મે બોટેનિકલ ગાર્ડન મે પૌધારોપણ સમારોહ મે ભાગ લેના ઓર સેશલ્સ કોસ્ટ ગાર્ડ કે બેસ કા દૌરા કરના શામિલ હૈ. ભારત ઓર સેશલ્સ કે બીચ લંબે સમય સે મજબૂત ઓર ઘનિષ્ઠ સંબંધ હૈ જો સાઝા ઇતિહાસ, સાંસ્કૃતિક જુડાવ ઓર દોનો દેશો કે લોગો કે બીચ આપસી રિશ્તો પર આધારિત હૈ. હિન્દ મહાસાગર ક્ષેત્ર મે એક મહત્વપૂર્ણ સમુદ્રી પડોશી કે રૂપ મે સેશલ્સ ભારત કે વિઝન મહાસાગર ઓર વૈશ્વિક દક્ષિણ કે પ્રતિ ઉસકી પ્રતિ બદ્ધતા મે વિશેષ મહત્વ રખતા હૈ. પ્રધાનમંત્રી કી યહ યાત્રા ભારત ઓર સેશલ્સ કી મજબૂત ઓર સ્થાયી મિત્રતા કો ઓર મજબૂત કરેગી તથા દોનો દેશો કે બીચ સભી ક્ષેત્રો મે દ્વિપક્ષીય સહયોગ કો આગે બઢાને કી સાઝા પ્રતિબદ્ધતા કો નઈ મજબૂતી દેગી. સુપર્ણા સૈકિયા કી રિપોર્ટ કે સાથ અક્ષિત વૈદ્યાન, આકાશવાણી સમાચાર, દિલ્હી.
0: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ગુજરાતના 14 મુખ્ય શહેરોમાં સહકારી આધારિત ટેક્સી સેવા ભારત ટેક્સીનો પ્રારંભ કરાવ્યો. કેન્દ્રીય ગૃહમંત્રી આ પ્રસંગે જણાવ્યું કે ભારત ટેક્સી સાથે જોડાયેલા સાથી ભારત ટેક્સીના માલિક છે.
2: ભારત ટેક્સી

0: बनने का सबसे पहला कारण है कि हमारे सारथियों का और हमारे ग्राहकों का किसी का भी शोषण न हो, ये सबसे पहला कारण। दूसरा, सारथी का सम्मान हो, वो ऐप पर रजिस्ट्रेशन के लिए मोहताज नहीं है। आज मैं गर्व से कहता हूँ, भारत टैक्सी के साथ जुड़े हुए 7 लाख सारथी भारत टैक्सी के मालिक है, शेयर होल्डर।
1: ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવેલા શ્રી શાહ આ સાથે અન્ય પહેલો પણ શરૂ કરાવશે અને વિવિધ સમીક્ષા બેઠકોની અધ્યક્ષતા પણ કરશે। અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હરસંઘવી, સહકારી ક્ષેત્રના પ્રતિનિધિઓ અને 4000થી વધુ ડ્રાઈવરોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને કહ્યું કે વિશ્વભરમાં કોઈપણ અર્થતંત્રની ક્ષમતા તેના એમએસએમઈ ક્ષેત્રના યોગદાનમાં રહેલી છે। આજે નવી દિલ્હીમાં એમએસએમઈ દિવસ 2026 પર એક કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે ભારતમાં એમએસએમઈ ક્ષેત્ર પ્રથમ પેઢીના ઉદ્યોગ સાહસિકોની હિંમત અને ઉદ્યોગ સાહસિક ભાવનાનું પ્રતિનિધિત્વ કરે છે। ઉપરાષ્ટ્રપતિએ નોંધ્યું કે આ ક્ષેત્ર દેશના કુલ નિકાસમાં લગભગ 50% યોગદાન આપે છે, સાથે સાથે ઉચ્ચ ગુણવત્તાના ધોરણો સતત જાળવી રાખે છે। તેમણે ઉદ્યોગ સાહસિકોને ઉત્પાદકતા, ઉત્પાદન અને ગુણવત્તાને વધુ વધારવા માટે આધુનિક ટેકનોલોજી અપનાવવા પણ અપીલ કરી છે। સેસેલ્સે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ માટે ભારતની દાવેદારીને સમર્થન આપ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સેસેલ્સની મુલાકાત પહેલા વિદેશમંત્રી બેરી ફોરે કહ્યું કે વર્તમાન વૈશ્વિક વ્યવસ્થા અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં સુધારાની જરૂર છે। તેમણે કહ્યું, ભારત તેની વિશાળ વસ્તી, વધતા વૈશ્વિક પ્રભાવ અને શાંતિ સ્થાપના તથા દરિયાઈ સુરક્ષા અને બહુપક્ષીય રાજદ્વારીમાં યોગદાનને કારણે સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ મેળવવાને પાત્ર છે। ભારત અને સેસલ્સ વચ્ચેના સંબંધોને મજબૂત અને ઐતિહાસિક ગણાવતા શ્રી બેરી ફોરે કહ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીની મુલાકાત બંને દેશો વચ્ચેના સહયોગને વધુ મજબૂત બનાવશે। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABADને ફોલો કરશો। વિશેષ સઘન સુધારણા ઝુંબેશ SIR હેઠળ મતગણતરી ફોર્મનું 100% ડિજિટાઇઝેશન હાંસલ કરનાર 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં મિઝોરમ પ્રથમ રાજ્ય બન્યું છે। ચૂંટણી પંચે 28 જૂન સુધીની સમયમર્યાદા નક્કી કરી હતી। મિઝોરમે સમયમર્યાદાના 3 દિવસ પહેલાં આ સીમાચિહ્ન હાંસલ કર્યું। રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીએ જણાવ્યું હતું કે ડિજિટાઇઝેશન પ્રક્રિયા ગુરુવારે સાંજે પૂર્ણ થઈ ગઈ હતી। 30 મેથી રાજ્યમાં 1301 બુથ સ્તરના અધિકારીઓ ગણતરી કાર્યમાં રોકાયેલા છે। 2005માં છેલ્લા SIR દરમિયાન મિઝોરમમાં 5,59,000થી વધુ મતદારો હતા। 2025માં સંખ્યા વધીને 8,75,000થી વધુ થઈ ગઈ છે। ભારતે પરમાણુ રિએક્ટરમાંથી ઉત્પન્ન થતી ઉષ્માનો ઉપયોગ કરીને વિશ્વની પ્રથમ હાઇડ્રોજન ઉત્પાદન સુવિધા વિકસાવી છે। ઉર્જા વિભાગના સચિવ અજીતકુમાર મોહંતીએ તમિલનાડુના કલપક્કમમાં ઇન્દિરા ગાંધી સેન્ટર ફોર એટોમિક રિસર્ચ ખાતે વિશ્વની પ્રથમ હાઇડ્રોજન ઉત્પાદન સુવિધાનું ઉદ્ઘાટન કર્યું। પ્રસ્તુત છે એક અહેવાલ।
2: समारोह को संबोधित करते हुए डॉक्टर मोहंते ने कहा कि परमाणु ऊर्जा को हाइड्रोजन उत्पादन जैसी उभरती हुई स्वच्छ ऊर्जा तकनीकों के साथ जोड़ना टिकाऊ ऊर्जा भविष्य की दिशा में एक रणनीतिक कदम है। उन्होंने कहा कि परमाणु ऊर्जा, जिसमें भरोसेमंद और कार्बन मुक्त बिजली देने की खास क्षमता है, वह बड़े पैमाने पर हाइड्रोजन उत्पादन में मदद करने के लिए उपयुक्त है। इसका उद्देश्य भाभा परमाणु अनुसंधान केंद्र मुंबई द्वारा स्वदेशी रूप से विकसित CuCi थर्मोकेमिकल प्रक्रिया का इस्तेमाल करके परमाणु ऊर्जा से हाइड्रोजन उत्पादन को प्रमाणित करना है। शिवा मिश्रा, आकाशवाणी समाचार, दिल्ली।
1: અમેરિકાના વિદેશ સચિવ માર્કો રૂબિયોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરી અને કહ્યું કે ભારતે નોંધપાત્ર આર્થિક પ્રગતિ કરી છે અને વૈશ્વિક મંચ પર તેની ભૂમિકા સતત મજબૂત થઈ રહી છે। વ્હાઇટ હાઉસ ખાતે એક સમાચાર એજન્સીને આપેલા ઇન્ટરવ્યૂમાં શ્રી રૂબિયોએ કહ્યું કે ટ્રમ્પ વહીવટીતંત્ર ભારતને અમેરિકાનો સૌથી નજીકનો વ્યૂહાત્મક ભાગીદાર માને છે। તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેના ગાઢ સંબંધો બંને દેશો વચ્ચેના સહયોગને વધુ મજબૂત બનાવવામાં મદદ કરી રહ્યા છે। શ્રી રૂબિયોએ કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર, સપ્લાય ચેન, મહત્વપૂર્ણ ખનીજો, ઉર્જા સુરક્ષા,

0: અને પરિવહનની સ્વતંત્રતા જેવા ક્ષેત્રોમાં સહયોગ સતત વધી રહ્યો છે. તેમણે બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવામાં ભારતીય અમેરિકન સમુદાયના યોગદાનની પણ પ્રશંસા કરી. કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ નિકાસ વિકાસ સત્તામંડળે મધ્યપ્રદેશની સંયુક્ત આરબ અમીરાતમાં જીઆઈ ટેગવાળી રેવા સુંદરજા કેરીની પ્રથમ વ્યાપારી નિકાસ કરી છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે એક મેટ્રિક ટન પ્રીમિયમ ગુણવત્તાવાળી કેરીનો પ્રથમ કન્સાઇનમેન્ટ મોકલવામાં આવ્યું. આ વૈશ્વિક બજારમાં ભારતના અનન્ય કૃષિ ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર આનાથી રેવાની કેરી ઉત્પાદકોને ફાયદો થશે અને આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતના વિશિષ્ટ કૃષિ ઉત્પાદનોને નવી ઓળખ મળશે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે ઈરાનને ચેતવણી આપી છે કે જો તે યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરશે અથવા ભવિષ્યમાં કોઈ આક્રમક કાર્યવાહી કરશે તો અમેરિકા લશ્કરી કાર્યવાહી દ્વારા જવાબ આપશે. તેમણે જણાવ્યું હતું કે ઈરાને યુદ્ધ વિરામ કરાર પર હસ્તાક્ષર કર્યા છે અને અમેરિકા તેનું પાલન કરી રહ્યું છે. કોઈપણ વિવાદનો ઉકેલ વાતચીત દ્વારા લાવવો જોઈએ. અમેરિકી લશ્કરના સેન્ટ્રલ કમાન્ડ સેન્ટકોમે જણાવ્યું હતું કે અમેરિકી દળોએ ઈરાની મિસાઇલ અને ડ્રોન સ્ટોરેજ સુવિધાઓ તેમજ દરિયાકાંઠાના રડાર સ્થાપનો પર હુમલો કર્યો હતો. સેન્ટકોમના જણાવ્યા અનુસાર હોર્મુઝ સામુદ્રધુનીમાંથી પસાર થતા કાર્ગો જહાજ પર કથિત ઈરાની ડ્રોન હુમલાના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેસેલ્સને ભારતનો મહત્વપૂર્ણ દરિયાઈ પડોશી અને વિઝન મહાસાગરનો મુખ્ય ભાગીદાર ગણાવ્યો. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે આજે ગુજરાતમાં સહકારિતા આધારિત ટેક્સી સેવા ભારત ટેક્સીનો પ્રારંભ કરાવ્યો. સેસેલ્સે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ માટે ભારતની દાવેદારીને સમર્થન આપ્યું. ભારતે પરમાણુ રિએક્ટરમાંથી ઉત્પન્ન થતી ઉષ્માનો ઉપયોગ કરીને વિશ્વની પ્રથમ હાઇડ્રોજન ઉત્પાદન સુવિધા વિકસાવી અને અમેરિકાના વિદેશ સચિવ માર્ક રૂબિયોએ પીએમ મોદીના નેતૃત્વ અને ભારતના આર્થિક વિકાસની પ્રશંસા કરી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: કહાનીઓ કા એક એસા અટૂટ સિલસિલા જો હમે નીંદ કી આગોશ તક લે જાતા થા વાકઈ ઓર કઈ બાર તો નીંદ ઉડ જાતી થી કહાની સુનને કી ચાહ મે કી કહીં કહાની કા જો સબસે જરૂરી હિસ્સા હૈ વો છૂટ ના જાય ઓર જો અપને મામા મામી મામા કે બચ્ચે હોતે હૈ મૌસીઓ કે બચ્ચે હોતે હૈ ઉનસે ભી તો એક બડી દોસ્તી હોતી હૈ જો ગરમી કી છુટ્ટીઓ મે હી નિભાઈ જાતી હૈ તો ચલિયે હમ આપકો સુનવાતે હૈ કાર્યક્રમ કા અગલા ગીત ઓર હમારે સાથીઓ ને બહોત સી બાતે તો કહી હૈ હમે ભી બતાઈએગા કે કિસી તરહ સે આપ અપને બિછડે દોસ્ત યા સહેલી સે મિલે ઓર મિલે તો વો કિસ્સા ક્યા હૈ ઓર યે ભી બતાઈએ કે જો ગીત સુનવા રહે હૈ ઉસમે સંગીત કિસકા હૈ

0: क्वार्टर फाइनल में प्रवेश कर लिया है। भारत ग्रुप सी में चीनी ताइपे, कजाकिस्तान और फिलीपींस के साथ है। भारतीय नौसेना का प्रशिक्षण पोत INS सुदर्शनी लोकायन 26 अभियान के अंतर्गत अमेरिका के मैरीलैंड राज्य के बाल्टीमोर बंदरगाह पहुंच गया है। यात्रा का उद्देश्य भारत की समृद्ध समुद्री विरासत को प्रदर्शित करना और भारत तथा अमेरिका की नौसेनाओं के बीच सहयोग को मजबूत करना है। पोत अपने प्रवास के दौरान समुद्री सहयोग और सामुदायिक संपर्क कार्यक्रमों में शामिल होगा। इससे पहले INS सुदर्शनी ने वर्जीनिया के नॉरफॉक में आयोजित सेल 250 समारोह में भारत का प्रतिनिधित्व किया था। अब अंत में मुख्य समाचार एक बार फिर। प्रधानमंत्री नरेंद्र मोदी कुछ देर बाद 3 दिन के दौरे पर सेशेल्स पहुंच रहे हैं। श्री मोदी ने सेशेल्स को एक महत्वपूर्ण समुद्री पड़ोसी और भारत के विजन महासागर में प्रमुख भागीदार बताया। अमेरिका के विदेश मंत्री मार्को रूबियो ने कहा, ट्रंप प्रशासन भारत को अमेरिका के सबसे करीबी रणनीतिक साझेदारों में से एक मानता है। दोनों देशों के साझा मूल्य और हित हैं। गृह और सहकारिता मंत्री अमित शाह ने गुजरात के 14 प्रमुख शहरों में सहकारी आधारित टैक्सी सेवा भारत टैक्सी का शुभारंभ किया। तमिल फिल्मों के प्रसिद्ध अभिनेता और निर्देशक के भाग्यराज का चेन्नई में 73 वर्ष की आयु में निधन। मौसम विभाग ने अगले 2 दिनों में पश्चिम बंगाल के तराई वाले क्षेत्रों और सिक्किम में मूसलाधार वर्षा की आशंका व्यक्त की और फीफा फुटबॉल विश्व कप में मिस्र ईरान के साथ 1-1 गोल से ड्रॉ के बाद पहली बार नॉकआउट चरण में पहुंचा। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: आप छो विविध भारती अमदावाद केन्द्र साथ थोड़ी बात में संभरसो प्रादेशिक समाचार।
2: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે જાહેરાત કરી કે દેશની પ્રથમ સહકાર આધારિત ટેક્સી સેવા ભારત ટેક્સી આગામી 2 વર્ષમાં દેશના 500 શહેરોમાં શરૂ કરાશે। ગાંધીનગરમાં ભારત ટેક્સીના સત્તાવાર શુભારંભ પ્રસંગે બોલતા તેમણે ભારત ટેક્સીને મુસાફરો અને ડ્રાઈવરોના કોર્પોરેટ શોષણને સમાપ્ત કરવા માટે એક ક્રાંતિકારી પગલું ગણાવ્યું। શ્રી શાહે અતિશય કમિશન વસૂલવા, ચૂકવણીમાં વિલંબ કરવા અને મનસ્વી એકાઉન્ટ સસ્પેન્શન ચલાવવા માટે હાલના ટેક પ્લેટફોર્મ્સની ટીકા કરી।
3: गुजरात के सारे बड़े नगरों में दुपहिया व्हीकल, ऑटो और फोर व्हीलर तीनों क्षेत्रों में भारत टैक्सी का आज से अधिकृत शुभारंभ हुआ है। भारत टैक्सी ने गुजरात मेट्रो रेल कॉरपोरेशन, AMC, गुजरात स्टेट कोऑपरेटिव बैंक, ट्रैफिक पुलिस, सूरत, राजकोट और अहमदाबाद हवाई अड्डे, अहमदाबाद डिवीजन, पश्चिम रेलवे, इस सब के साथ हम ये कर अपने व्याप को बढ़ाने का काम।
2: श्री शाहे ड्राइवरों नु गौरव पुनर्स्थापित करवा सारथी गणाव्या। તેમણે ડેરી ક્ષેત્રમાં અમૂલના સફળ સહકારી મોડેલની પણ પ્રશંસા કરી। આ કાર્યક્રમ દરમિયાન ભારત ટેક્સીએ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન, અમદાવાદ મહાનગરપાલિકા, ગુજરાત રાજ્ય સહકારી બેંક, ટ્રાફિક પોલીસ અને મુખ્ય હવાઈ મથક અને રેલવે વિભાગો સહિત અનેક સંસ્થાઓ સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરાયા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદના આજે શેલા ખાતે શ્રી નિત્ય શાંતિ ભવનનું લોકાર્પણ કરાયું। આ પ્રસંગે તેમણે જણાવ્યું, આધ્યાત્મિકતા અને આધુનિકતાના સમન્વયથી જ લોકકલ્યાણનો નવો રાહ કંડારાશે। ઉલ્લેખનીય છે કે આ નવનિર્મિત ભવનમાં ભવ્ય પ્રભુ ચૈત્ય ઉપરાંત સાધુ સાધ્વીજીઓ માટે ઉપાશ્રય, વ્યાખ્યાન હોલ, આયંબિલ શાળા, બાળકો અને યુવાનો માટે પાઠશાળા તથા જ્ઞાનશાળા, યાત્રાળુઓ માટે ધર્મશાળા અને સુકૃત શાળા સહિતની આધુનિક સગવડો ઉપલબ્ધ કરાવવામાં આવી છે। રાજકોટમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે વિંછિયા ખાતે સૌની યોજનાની લિંક 4 સાથે ચેકડેમ તળાવો સાંકળવાનું 31.94 કરોડ રૂપિયાનું કામોનું ખાતમુહૂર્ત કરાયું। ઉલ્લેખનીય છે કે રાજકોટ, અમરેલી અને બોટાદ જિલ્લાની 44 વોટર બોડીના 900 હેક્ટર વિસ્તારની સિંચાઈ અને પીવાના પાણીનો લાભ મળશે। ગુજરાત સરકારના નર્મદા જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ ગાંધીનગર દ્વારા સૌની યોજના લિંક 4 પેકેજ 3 અને 5A હયાત સ્કાવર વાલ્વથી 3 કિલોમીટરની મર્યાદામાં આવતા ચેકડેમ અને તળાવોને સાંકળવાનું આયોજન કરવામાં આવ્યું છે। અમરેલી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 3 સિંહબાળના મોતના અહેવાલ છે। અમારા પ્રતિનિધિ હરીશ ટાંગ જણાવે છે, દલખાણીયા ગામમાંથી 6-7 મહિના સિંહબાળનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો। બીજી તરફ બગસરા તાલુકાના હામાપુર ગામે નવજાત સિંહબાળનું મોત નિપજ્યું છે। અન્ય એક

0: ઘટના પાણિયા રેન્જમાંથી પ્રકાશમાં આવી છે, જ્યાં વન વિભાગના દાવા મુજબ વર્ચસ્વની લડાઈ એટલે કે ઇનફાઇટ દરમિયાન એક અન્ય સિંહબાળનું મોત થયું છે. હાલ તો વન વિભાગે ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને મોતના ચોક્કસ કારણો જાણવા અને દલખાણીયા કેસમાં ગુનેગારોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. સુરતના ભેસ્તાન રેલવે બ્રિજ પર માર્ગ અકસ્માતમાં મોપેડ પર જઈ રહેલી માતા અને દોઢ વર્ષની બાળકી ડમ્પરની ચપેટમાં આવતા બંનેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં અકસ્માતના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે ડમ્પર અને તેના ચાલક અંગે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ દુર્ઘટનાથી સ્થાનિકોમાં શોકની લાગણી ફેલાઈ છે. પશ્ચિમ રેલવેએ સાબરમતી હરિદ્વાર સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવાની સાથે હવે તેને અત્યાધુનિક અમૃત ભારત રેક સાથે દોડાવવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ ટ્રેન ઉત્તર ગુજરાતના મહેસાણા પાલનપુર સ્ટેશનો પરથી પસાર થતી હોવાથી બંને શહેરને લાભ મળશે. આ ટ્રેન દર સોમવારે સાબરમતીથી અને દર મંગળવારે હરિદ્વારથી પ્રસ્થાન કરે છે. સાબરમતી હરિદ્વાર સ્પેશિયલ ફેરા 29 જૂનના બદલે 27 જુલાઈ સુધી લંબાવવામાં આવ્યા છે. યાત્રાધામ સાળંગપુર સ્થિત કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં આજે કષ્ટભંજન દેવ દાદાને જરદોશી વર્કવાળા વાઘા અને 3000 કિલોગ્રામ દેશી ખારેકનો સિંહાસને દિવ્ય શણગાર અને અન્નકૂટ ધરાવાયો. દાદાનો અન્નકૂટનો પ્રસાદ ભક્તોને આપ્યો હતો. મંદિર પરિસરમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/du અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમમાં સાંભળશો પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં અનિલ જોશીની ગીત રચના, સંગીત નિર્દેશન અશોક પટકીનું.

0: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट. हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
2: गुजराती गीतों नो कार्यक्रम आप मानी रहा छो विविध भारती ना अमदावाद केंद्र प्रति. કાર્યક્રમમાં હવે સાંભળશું રમેશ પારેખે લખેલી અને શ્યામલ સૌમિલે સ્વરબદ્ધ કરેલી ગીત રચનાને આરતી મુનશીના સ્વરમાં.

ખોબો ભરીને અમે એટલું હસ્યા કે કૂવો ભરીને અમે રોઈ પડ્યા. કવિ જગદીશ જોશીની સંવેદનાથી ઉભરાતી આ ગીત રચના છે. હસવાની ક્ષણો તો જીવનમાં બહુ ઓછી છે. આ જીવન વાદ્યને તો કરુણ ગાન જ સતત ભાવે છે એની પ્રતીતિ કવિએ એમની કમનીય શબ્દાવલીથી કરાવી છે. ખટમીઠા સપનાઓની ભૂરાશ અને કુંવારા 16 વર્ષની તુરાશમાં અભિવ્યક્તિની તાજગી છે.

અંતે તો ધુમ્મસના સમુદ્રમાં ક્ષણભરનું સુખ ડૂબી જાય છે અને નૌકા ખડક સાથે અફળાઈ જાય છે તેની વ્યથા આ ગીતમાંથી નીકળે છે. ફૂલ અને ઝાકળ સમી હળવાશ વેદનાને ધીરે ધીરે પ્રકટ કરતી જાય છે અને સંગીતની માધુરીમાં ઓર વેદનાની ટશરધાર કાઢતી જાય છે.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા નિરૂપમા શેઠના સ્વરમાં જગદીશ જોશીએ લખેલી અને અજીત શેઠે સ્વરબદ્ધ કરેલી સુંદર ગીતરચના.
1: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
2: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट. हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
0: આપ છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર સાથે અને માણી રહ્યા છો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમમાં હવે સાંભળશો નિશા ઉપાધ્યાયના સ્વરમાં કૌશિક મિસ્ત્રીએ સ્વરબદ્ધ કરેલી ગીતરચના.

ગુજરાતી ગીતોનો કાર્યક્રમ આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ આપ સાંભળશો અવિના વિવા દેસાઈ અને હર્ષદા રાવલના સ્વરોમાં. સંગીત નિર્દેશન ગૌરાંગ વ્યાસનું અને ગીતના શબ્દો છે અવિનાશ વ્યાસના.

0: આગી સાથે જ આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે આપને લઈ જઈશું અમારા મુંબઈ કેન્દ્ર પર અને સંભળાવીશું મુંબઈથી પ્રસારિત કાર્યક્રમ મન ચાહે ગીત.
1: मन चाहेगी.

લાગ્યા છે. સમય થયો છે સરગમ કાર્યક્રમ માણવાનો. શ્રોતા મિત્રો, આજે છે 27મી જૂન. આજે આપણા મહાન ગાયક એવા નીતિન મુકેશનો જન્મદિવસ છે. તેમનો ભાવાત્મક અવાજ અને ભક્તિ ગીતો માટે તેઓ ખૂબ જ જાણીતા છે. તેઓ મુકેશ, જે આપણા સિને જગતના મહાન ગાયક હતા, તેમના સુપુત્ર છે. અને તેમની માતા સરલ ત્રિવેદી એક ગુજરાતી પરિવારમાંથી જ હતા. નીતિન મુકેશના પુત્ર નીલ નીતિન મુકેશ પણ ખૂબ જ જાણીતા એવા બોલિવૂડના અભિનેતા છે. આવો આજના આ સરગમ કાર્યક્રમમાં આપણે સાંભળીએ નીતિન મુકેશના કંઠે ગવાયેલા કેટલાક સુરીલા ગીતો. કાર્યક્રમના શરૂઆતમાં સાંભળીએ ચાંદની ફિલ્મનું ગીત, સુરેશ વાડેકર અને નીતિન મુકેશના સ્વરમાં. સંગીત છે શિવહરીનું અને શબ્દરચના આનંદ બક્ષીની.

શ્રોતા મિત્રો, નીતિન મુકેશની માતા ગુજરાતી હોવાથી તેમનો ગુજરાત સાથે પણ ગાઢ સંબંધ છે. નીતિન મુકેશે 70 અને 80ના દાયકામાં ઘણા સુપરહિટ ગીતો ગાયા છે. તેમાં કેટલાક સૌથી પ્રખ્યાત ગીતોમાં મુકેશ જીત ગયે, કે જે શ્રદ્ધાંજલિ ફિલ્મનું છે, તે ખૂબ જ પ્રખ્યાત થયું છે. આવો સાંભળીએ આઈના ફિલ્મનું ગીત લતા મંગેશકર અને નીતિન મુકેશના સ્વરમાં, શબ્દ રચના સમીરની.

શ્રોતા મિત્રો, નીતિન મુકેશે ક્રાંતિ ફિલ્મમાં જિંદગી કી ના તૂટે લડી આ ગીત આપીને લોકોના દિલમાં જગા બનાવી લીધી છે. આવો સાંભળીએ લતા મંગેશકર અને નીતિન મુકેશના યુગલ સ્વરમાં આ ફિલ્મનું ગીત. સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું અને શબ્દ રચના સંતોષ આનંદની.

શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે 96.7 FM અને આપ માણી રહ્યા છો સરગમ કાર્યક્રમ. તો આપણે વાત કરી રહ્યા છીએ નીતિન મુકેશની. તેમણે ખયામ, લક્ષ્મીકાંત પ્યારેલાલ અને આર ડી બર્મન જેવા દિગ્ગજ સંગીતકારો સાથે કામ કર્યું છે. તેઓ મુકેશની યાદમાં કેટલાક સ્ટેજ શો કરે છે અને તેના માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવાસ પણ કરે છે. આવો સાંભળીએ મેરી જંગ ફિલ્મનું ગીત લતા મંગેશકર અને નીતિન મુકેશના યુગલ સ્વરમાં. આનંદ બક્ષીના બોલ અને સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું.

ફિલ્મ છે તેજાબ, કલાકાર છે નીતિન મુકેશ, અલકા યાજ્ઞિક, શબ્બીર કુમાર અને સાથીઓ. સંગીત રચના લક્ષ્મીકાંત પ્યારેલાલની અને શબ્દ છે જાવેદ અખ્તરના.

શ્રોતા મિત્રો, આ ગીત સાથે જ સરગમ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. 96.7 FM પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું.

અમદાવાદ કેન્દ્ર. સાંજના 5:30 થઈ છે. સમય થયો છે સુરીલી સાંજ કાર્યક્રમ માણવાનો. કાર્યક્રમમાં સાંભળીએ અખંડ સૌભાગ્યવતી ફિલ્મનું ગીત લતા મંગેશકરના સ્વરમાં.

0: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં હવે સાંભળીએ જીગર અને અમી ફિલ્મનું ગીત મુકેશના સ્વરમાં.

હમણાં જ આપે પારકી થાપણ ફિલ્મનું ગીત સાંભળ્યું, આશા ભોંસલે અને બદ્રી પવારના કંઠે. આપે ટ્યુન કર્યું છે 96.7 FM અને આપ માણી રહ્યા છો સુરીલી સાંજ કાર્યક્રમ. હવે સાંભળીએ હસ્તમેળાપ ફિલ્મનું ગીત આશા ભોંસલેના સ્વરમાં.

હમણાં જ આપે કુલ વધુ ફિલ્મનું ગીત સાંભળ્યું કિશોર કુમારના સ્વરમાં, અને કાર્યક્રમના અંતે હવે સાંભળીએ નારી તું નારાયણી ફિલ્મનું ગીત લતા મંગેશકરના સ્વરમાં.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. પ્રસ્તુત છે સુરીલા સફર કાર્યક્રમ. શ્રોતા મિત્રો, આ કાર્યક્રમમાં આપણે માણીશું કેટલાક સુરીલા ગીતો અને આપણા આ ગીતોના સફરમાં આજે આપણે વાતો કરીશું એવા સંગીતકાર, મહાન એવા સંગીતકાર આર ડી બર્મનની. જી હા દોસ્તો, આજે છે 27મી જૂન. 27મી જૂન 1939ના રોજ રાહુલ દેવ બર્મન, કે જેમને આપણે પંચમદા તરીકે વધુ જાણીએ છીએ, તેમનો જન્મ થયો હતો. પંચમદાએ હિન્દી સિનેમામાં પશ્ચિમ સંગીત, રોક એન્ડ રોલ અને ભારતીય સંગીતનું અદ્ભુત મિશ્રણ રજૂ કર્યું છે. તેઓ પોતાની

આ ખાસ શૈલી અને ગીતોમાં રોજિંદી વસ્તુઓ જેમ કે કાચ, બોટલ વગેરે વાપરીને અવાજ કાઢવા માટે જાણીતા છે. તેમણે 300થી પણ વધુ ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. આવો સાંભળીએ તેમના જ દ્વારા સંગીતબદ્ધ થયેલ ગીતો. કાર્યક્રમનો આરંભ કરીશું મંઝિલ મંઝિલ ફિલ્મનું ગીતથી. કલાકાર છે આશા ભોસલે.

શ્રોતા મિત્રો, રાહુલદેવ બર્મનના પિતા સચિનદેવ બર્મન પણ મહાન સંગીતકાર હતા. મહાન અભિનેતા એવા અશોક કુમારે તેમનું પંચમ નામ આપ્યું હતું. સંગીતની કારકિર્દીની જો આપણે વાત કરીએ તો આર ડી બર્મને માત્ર 9 વર્ષની ઉંમરે, આટલી નાની ઉંમરે પોતાનું પહેલું ગીત કમ્પોઝ કર્યું હતું. તેમની યાદગાર ધૂનોમાં દમ મારો દમ, ચુરાલિયા હે તુમને, પિયા તું અબ તો આજા અને મહેબૂબા મહેબૂબાનો સમાવેશ થાય છે. જાણીતા ગાયિકા એવા આશા ભોસલે તેમના પત્ની હતા. તેમની સંગીતની જોડીએ ભારતીય સંગીતમાં ક્રાંતિ લાવી દીધી હતી. આવો સાંભળીએ નમકીન ફિલ્મનું ગીત આશા ભોસલેના સ્વરમાં.

0: શ્રોતા મિત્રો, પંચમદા અને કિશોર કુમારની જોડી વિશે આપણે શું તો વાત કરીએ. તેમણે એટલા બધા સુંદર મજાના શ્રેષ્ઠ રોમાન્ટિક ગીતો આપીને આપણને ખરેખર યાદગાર ગીતો આપણને આપ્યા છે, જે આજે પણ આપણે એટલા જ ચાહોથી સાંભળીએ છીએ. શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે 96.7 FM અને આપ માણી રહ્યા છો સુરીલા સફર કાર્યક્રમ.
1: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ. હર રોજ રાત 10 બજે સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

0: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર, અને આપ માણી રહ્યા છો સુરીલા સફર કાર્યક્રમ. અને શ્રોતા મિત્રો, આ સફરમાં આજે આપણે માણી રહ્યા છીએ RD બર્મનનું સંગીતબદ્ધ કરેલા કેટલાક સુરીલા ગીતો. આવો સાંભળીએ લતા મંગેશકર અને ઉદિત નારાયણના યુગલ સ્વરમાં બડે દિલવાલા ફિલ્મનું આ ગીત. શબ્દ રચના મજરૂ સુલતાનપુરીની અને સંગીત છે RD બર્મનનું.

શ્રોતા મિત્રો, હમણાં જ આપે સીતા ઓર ગીતા ફિલ્મનું ગીત સાંભળ્યું, આશા ભોસલે અને કિશોર કુમારના યુગલ સ્વરમાં. સંગીત હતું આર ડી બર્મનનું અને શબ્દરચના આનંદ બક્ષીની. કાર્યક્રમમાં હવે સાંભળીએ મેરે જીવન સાથી ફિલ્મનું ગીત આશા ભોસલેના સ્વરમાં. મજરૂહ સુલતાનપુરીની શબ્દરચના અને સંગીત આર ડી બર્મનનું.

શ્રોતા મિત્રો, 4 જાન્યુઆરી 1994ના રોજ તેમનું નિધન થયું. તેમનું છેલ્લું સંગીત 1942 અ લવ સ્ટોરીમાં હતું, જે તેમના અવસાન પછી રિલીઝ થયું હતું પણ સુપરહિટ સાબિત થયું હતું. આવો કુમાર સાનુના કંઠે સાંભળીએ આ ફિલ્મનું ગીત

શ્રોતા મિત્રો, આપને જણાવી દઈએ કે આર ડી બર્મન પોતે પણ ખૂબ જ સુરીલા ગીતો ગાતા. આવો સાંભળીએ કિતાબ ફિલ્મનું ગીત તેમના જ કંઠે. શબ્દરચના છે ગુલઝારની.

શ્રોતા મિત્રો, અને સુરીલા સફર કાર્યક્રમના અંતે હવે સાંભળીશું આર ડી બર્મનના જ કંઠે શોલે ફિલ્મનું આ ગીત.

0: શ્રોતા મિત્રો, આ ગીત સાથે જ સુરીલા સફર કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. થોડી જ વારમાં આપ સાંભળશો વિશેષ જયમાલા.
1: इस कार्यक्रम के प्रायोजक देव दर्शन, धूप, अगरबत्ती, धूप स्टिक्स, कोन्स एवं हवन सामग्री.

0: શ્રોતા મિત્રો, થોડી જ વારમાં સાંભળશું પ્રાદેશિક સમાચાર.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતે દેશની પ્રથમ સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સીનો રાજ્યમાં શુભારંભ કરાવ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. મુંબઈ પોરબંદર કેશોદ અમદાવાદ વિમાન સેવાનો આજથી પ્રારંભ. રાજ્યમાં આગામી 7 દિવસ હળવા વરસાદની આગાહી અને એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપ મેન્સ કપ 2026માં આજે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે સેમીફાઇનલનો મુકાબલો. સમાચાર વિગતવાર. રાજ્યના 2 દિવસના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતે દેશની પ્રથમ સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સીનો રાજ્યમાં શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે કહ્યું કે આ પહેલથી ટુ વ્હીલર, રિક્ષા અને ફોર વ્હીલર ચલાવતા દેશના લાખો વાહન ચાલકોને ખાનગી કંપનીઓના શોષણમાંથી મુક્તિ મળશે.
2: અલગ અલગ પ્રકાર કી કંપનીઓ આઈ ઓર કંપનીઓ ને અલગ અલગ પ્રકાર કે એપ બનાકર કિરાયે કી ટેક્સી કે લિયે ટેક્સી કે

0: वो लोग ड्राइवर कहते हैं, मैं सारथी कहता हूं। दोनों में कंसेप्ट का अंतर यही है, वो सारथी को ड्राइवर मानते हैं, हम ड्राइवर को सारथी मानते हैं। ये दोनों सेवाओं के बीच का अंतर है।
1: શ્રી શાહે જણાવ્યું, આજે દેશભરમાં 7 લાખથી વધુ સારથીઓ 100 રૂપિયા શેર સાથે ભારત ટેક્સીના સહમાલિક બન્યા છે.
0: ભારત ટેક્સી બનને કા સબસે પહેલા કારણ હૈ કે હમારે સારથીઓ કા ઓર હમારે ગ્રાહકો કા કિસી કા ભી શોષણ ન હો, એ સબસે પહેલા કારણ. દૂસરા, સારથી કા સન્માન હો. વો એપ પર રજિસ્ટ્રેશન કે લિયે મોહતાજ નહીં હૈ. आज मैं गर्व से कहता हूं, भारत टैक्सी के साथ जुड़े हुए 7 लाख साथी भारत टैक्सी के मालिक है, शेयर होल्डर.
1: તેમણે ઉમેર્યું, આગામી 2 વર્ષમાં ભારત ટેક્સી દેશના 500થી વધુ શહેરોમાં શરૂ કરાશે. આજે રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત 14 પ્રમુખ શહેરોમાં ભારત ટેક્સી સેવા શરૂ થઈ છે. રાજ્યના 2 દિવસના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે ગાંધીનગરમાં ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી દિશાની બેઠક યોજી, જેમાં તેમણે ખેડૂતોને આર્થિક રીતે વધુ સદ્ધર બનાવવા, દરેક ખેડૂતને ઓછામાં ઓછા 2 પશુધન પૂરા પાડવાનું સૂચન કર્યું. તેઓ આજે અમદાવાદના શાહીબાગ ખાતે સહકાર અને સંગઠન સાથે ગાંધીનગરમાં સામૂહિક વૃક્ષારોપણના કાર્યોની સમીક્ષા કરશે. ત્યારબાદ રાણીપ ખાતે સાબરમતી વિધાનસભા વિસ્તારના લોકદરબારમાં હાજરી આપશે. આવતીકાલે શ્રી શાહ ગાંધીનગરમાં પીએમ ફેમિલી કેર ટ્રેકર પાયલટ પ્રોજેક્ટનો શુભારંભ કરાવશે. આ પહેલા તેઓ અમદાવાદના ચાંદલોડિયામાં સાબરમતી વિધાનસભાના બુથ અધ્યક્ષો અને શક્તિ કેન્દ્રના પ્રભારીની ચિંતન શિબિરમાં હાજરી આપશે. નાગરિક સુરક્ષા અને સુદૃઢ શહેરી પરિવહન માટે ગુજરાત પોલીસે આજે દેશની પ્રથમ સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સી સાથે સમજૂતી કરાર MOU કર્યા છે. આ કરાર અંતર્ગત મુસાફરો, ખાસ કરીને મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોની સુરક્ષા માટે એપ્લિકેશનમાં SOS સિસ્ટમ સક્રિય કરાશે. આ સિસ્ટમ ગુજરાત પોલીસના કંટ્રોલ રૂમ સાથે જોડાયેલી રહેશે, જેથી ઇમરજન્સી સમયે તાત્કાલિક સહાય પૂરી પાડી શકાય. તે ઉપરાંત ભારત ટેક્સી હેઠળ જોડાતા તમામ વાહન ચાલકોનું ગુજરાત પોલીસ દ્વારા વેરિફિકેશન કરાશે, જેથી મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 135મી કડી હશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શન, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરાશે. AIR ન્યૂઝ, DD ન્યૂઝ, PMO અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. હિન્દી પ્રસારણ પછી તરત જ આકાશવાણીના કાર્યક્રમને પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારિત કરાશે. એલાયન્સ એરની મુંબઈ, પોરબંદર, કેશોદ, અમદાવાદ વિમાન સેવાનો આજથી પ્રારંભ થયો છે. નવી વિમાન સેવાના પ્રારંભ નિમિત્તે આજે પોરબંદર હવાઈ મથક ખાતે કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ પ્રથમ ફ્લાઇટનું સ્વાગત કર્યું. તેમણે જણાવ્યું, આ સેવા શરૂ થતાં પોરબંદરના ઉદ્યોગ, વેપાર, શિક્ષણ, આરોગ્ય, પ્રવાસન અને રોકાણ જેવા વિવિધ ક્ષેત્રોની નવી દિશા મળશે.
2: આ સરકારી એરલાઇન્સ છે. એ એરલાઇન્સ અઠવાડિયાની અંદર 2 વખત મુંબઈ માટે અને અમદાવાદ માટે સેવાઓ શરૂ થઈ છે, અને એને કારણે પોરબંદરની અંદર જે ટુરિસ્ટ આવતા હોય, વેપારીઓ કે ધંધા રોજગાર માટે લોકો આવતા હોય, અહીંયા એ સિવાય આપણા ડિફેન્સના ઇન્સ્ટોલેશન પણ છે, એ અધિકારીઓ માટે પણ આવવા જવા માટે ખૂબ સુગમતા રહેશે અને એ દ્વારા પોરબંદરનો વિકાસ થશે.
1: એલાયન્સ એર દ્વારા શરૂ કરાયેલી આ સેવા મુંબઈથી પોરબંદર, પોરબંદરથી કેશોદ, કેશોદથી અમદાવાદ તેમજ પરત અમદાવાદથી કેશોદ, કેશોદથી પોરબંદર અને પોરબંદરથી મુંબઈ સુધી સંચાલિત થશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_ABID ફોલો કરશો. અરવલ્લી જિલ્લામાં આંગણવાડીના ખોરાકના જથ્થાની ગેરકાયદે હેરફેરીના મામલે 4 શખ્સ સામે ગુનો નોંધાયો છે. 3 દિવસ પહેલા મોડાસા તાલુકાના સાકરિયા નજીક વાહનમાંથી બાળશક્તિના અલગ અલગ પોષણના પેકેટ્સ મળી આવ્યા હતા. જે મામલે મોડાસા ગ્રામ્ય પોલીસ મથકે કાયદેસરની ફરિયાદ કરાઈ હોવાનું નાયબ પોલીસ અધિક્ષક JD વાઘેલાએ જણાવ્યું.
3: ICDSના પરગુનીબેન કાંતિભાઈ ચૌહાણનાઓએ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે, જેની અંદર આજે ટાટા લોડિંગ ગાડી હતા એના ચાલક છે શાહરૂખ કાનુસા દિવાન, રહેવાસી લાલપુર હિંમતનગર, તથા ઝાકીર સિંધી અને ઝાકીર મેમણ તથા ખાનપુર ગોડાઉનના જે સંચાલક છે એમના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલા છે અને ગુનાની તપાસ છે એ હાલ ચાલુમાં છે.

0: ના કેલોદ નજીક ટ્રેલર પાછળ વાન ઘૂસી જતા માતા અને પુત્રનું ઘટના સ્થળે મોત થયું છે. દ્વારકાથી દર્શન કરીને સુરત પરત ફરી રહેલા એક પરિવારને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર અકસ્માત નડ્યો હતો, જેમાં પરિવારના અન્ય સભ્યો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. ઘટનાને પગલે ભરૂચ તાલુકા પોલીસે અકસ્માતનો મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ખેડા જિલ્લાના કપડવંજ ગામમાં ગેરકાયદેસર ફટાકડાના કારખાનામાં વિસ્ફોટ થતાં 6 શ્રમિકો ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી 2ની હાલત ગંભીર છે. આજે સવારે 9:30ની આસપાસ પ્રચંડ વિસ્ફોટ થતાં ફેક્ટરીની આખી ઇમારત જમીનદોસ્ત થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સ્થાનિકોની મદદથી કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢી રાહત બચાવ કામગીરી શરૂ કરી હતી. પ્રાંત અધિકારી અનિલ ઝાલાએ જણાવ્યું કે ગંભીર ઇજાગ્રસ્ત 2 શ્રમિકોને વધુ સારવાર માટે નડિયાદ અને અમદાવાદની હોસ્પિટલોમાં ખસેડાયા છે. વલસાડ જિલ્લાના નાના પોંઢાના ખુટલી ગામે આદિજાતિ મંત્રી નરેશ પટેલે નવનિર્મિત કન્યા છાત્રાલય અને પુનઃનિર્મિત શાળા પરિસરનું લોકાર્પણ કર્યું. શ્રી પટેલે કહ્યું કે આદિવાસીની સમસ્યાઓમાંથી બહાર આવવા માટે શિક્ષણને પ્રાધાન્ય આપવાનું કાર્ય પ્રધાનમંત્રીશ્રીએ કર્યું છે. સરકારના અનેક પ્રયાસોથી હવે શાળાઓમાં ડ્રોપઆઉટ રેશિયો માત્ર 1% રહ્યો છે, જેને 0% કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પ્રયત્નશીલ છે. આગામી 7 દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી છે. આજે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે, જ્યારે 2 અને 3 જુલાઈએ સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને ડાંગમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. જોકે આગામી 7 દિવસમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફારની નહિવત શક્યતા હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામેશ યાદવે જણાવ્યું.
1: आने वाले 7 दिनों के लिए गुजरात रीजन में और साथ ही सौराष्ट्र कच्छ में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है और डे 5 के लिए थंडर स्टॉर्म की वार्निंग है गुजरात रीजन के लिए, जिसमें विंड की स्पीड 40-50 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है और डे 6 और डे 7 में गुजरात रीजन में हैवी रेनफॉल की वार्निंग है और जो डिस्ट्रिक्ट है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली और डोंग डिस्ट्रिक्ट शामिल है.
0: અમદાવાદમાં ચાલી રહેલી એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપ મેન્સ કપ 2026માં આજે નિર્ણાયક સેમીફાઇનલ મુકાબલાઓ રમાઈ રહ્યા છે. પ્રથમ સેમીફાઇનલમાં કોરિયાએ બેરીને 3-1 હરાવી ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કર્યું છે, જ્યારે બીજી સેમીફાઇનલ યજમાન ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે રમાઈ રહી છે. આ મેચની વિજેતા ટીમ રવિવારે યોજાનારી ફાઇનલમાં કોરિયાનો સામનો કરશે, જ્યારે હારનારી ટીમ બેરીન સામે ત્રીજા સ્થાન માટેની મેચ રમશે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જૂનાગઢમાં નવા આધાર કેન્દ્રનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે, જે વિશ્વસનીય ડિજિટલ ઓળખ સેવાના પ્રદાનને વધુ મજબૂત બનાવશે. સાંસદ રાજેશ ચુડાસમાએ આ નાગરિક સુવિધા કેન્દ્રનો પ્રારંભ કરાવતા જણાવ્યું કે આ કેન્દ્ર અઠવાડિયાના 7 દિવસ કાર્યરત રહેશે, જે નામ નોંધણી, 5-17 વર્ષના બાળકો માટે બાયોમેટ્રિક અપડેટ, વસ્તી વિષયક સુધારાઓ અને ઓન સાઇટ ફરિયાદ નિવારણ માટે કાર્યરત રહેશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતે દેશની પ્રથમ સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સીનો રાજ્યમાં શુભારંભ કરાવ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. મુંબઈ, પોરબંદર, કેશોદ, અમદાવાદ વિમાન સેવાનો આજથી પ્રારંભ. રાજ્યમાં આગામી 7 દિવસ હળવા વરસાદની આગાહી અને એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપ મેન્સ કપ 2026માં આજે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે સેમીફાઇનલમાં મુકાબલો. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: इस कार्यक्रम के प्रायोजक देव दर्शन धूप अगरबत्ती धूप स्टिक्स कोन्स एवं हवन सामग्री.
3: सुबह जलाओ शाम जलाओ
4: देव दर्शन धूप.
3: सुबह जलाओ शाम जलाओ
4: देव दर्शन धूप.
5: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. પ્રસ્તુત છે એક ગીત. કાર્યક્રમમાં સાંભળી અનુરાધા પોડવાલના કંઠે હેમંત દેસાઈની આ રચના.

આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સેસેલ્સની 3 દિવસની મુલાકાતે વિક્ટોરિયા પહોંચ્યા. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, દેશની પ્રથમ સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સી આગામી 2 વર્ષમાં દેશના 500 શહેરોમાં શરૂ કરાશે. તમિલનાડુમાં વાઇકોના નેતૃત્વ હેઠળના MDMK પક્ષે DMK સાથેના 9 વર્ષનો ગઠબંધન તોડ્યું અને US ઓપન બેડમિન્ટનમાં ભારતના દેવિકા સિંહા, કિદામ્બી શ્રીકાંત અને રોનક ચૌહાણ કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટીના ટાઇટન જીમમાં સેમીફાઇનલમાં પહોંચ્યા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સેસેલ્સની 3 દિવસની મુલાકાતે વિક્ટોરિયા પહોંચ્યા. સેસેલ્સના રાષ્ટ્રપતિ ડોક્ટર પેટ્રિક હર્મિનીએ હવાઈ મથક પર તેમનું સ્વાગત કર્યું. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ આ મુલાકાત બદલ પ્રશંસા વ્યક્ત કરી. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે સેસેલ્સ એક મહત્વપૂર્ણ દરિયાઈ ભાગીદાર અને હિન્દ મહાસાગરમાં ભારતનો નજીકનો મિત્ર છે. શ્રી મોદીએ બંને દેશોના લોકોના લાભ માટે ભારત અને સેસેલ્સ વચ્ચે

0: લાંબા સમયથી ચાલતા સંબંધો અને સહયોગને વધુ મજબૂત બનાવવા માટે ફળદાયી મુલાકાતની ઉત્સુકતા વ્યક્ત કરી. પ્રધાનમંત્રીએ હવાઈ મથક પર પ્રવાસી ભારતીય સમુદાયના સ્વાગત બદલ આભાર પણ વ્યક્ત કર્યો. તેમણે પ્રવાસી ભારતીય સમુદાયે વિદેશમાં ભારતના વિવિધ પ્રદેશોની સંસ્કૃતિને જે રીતે સાચવી અને તેનું સન્માન કર્યું તેની પ્રશંસા વ્યક્ત કરી. પ્રધાનમંત્રી સેસેલ્સના 50મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન બનશે. તેઓ સેસેલ્સના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં હાજરી આપનારા પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી હશે. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરતાં જણાવ્યું કે ભારતે નોંધપાત્ર આર્થિક પ્રગતિ કરી છે અને વૈશ્વિક મંચ ઉપર મોટી ભૂમિકા ભજવી રહ્યું છે. વ્હાઇટ હાઉસ ખાતે એક સમાચાર એજન્સી સાથેની મુલાકાતમાં શ્રી રૂબિયોએ કહ્યું કે ટ્રમ્પ વહીવટીતંત્ર ભારતને અમેરિકાના સૌથી નજીકના વ્યૂહાત્મક ભાગીદારોમાંના એક તરીકે જુએ છે. તેમણે કહ્યું કે શ્રી મોદીએ એક એવા દેશનું નેતૃત્વ કર્યું જે મજબૂત આર્થિક લાભ મેળવી રહ્યો છે અને વધુને વધુ પ્રભાવશાળી વૈશ્વિક શક્તિ બની રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 135મી કડી હશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શન AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરાશે. AIR ન્યૂઝ, DD ન્યૂઝ, PMO અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરાશે. હિન્દી પ્રસારણ પછી તરત જ આકાશવાણી આ કાર્યક્રમને પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારિત કરશે. પ્રધાનમંત્રી સંગ્રહાલય અને પુસ્તકાલયે આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી PV નરસિંહ રાવના 105મા જન્મજયંતિ નિમિત્તે તેમના જીવન અને વારસા પર એક પ્રદર્શનનું આયોજન કર્યું હતું. પ્રધાનમંત્રી સંગ્રહાલય અને પુસ્તકાલયની કાર્યકારી પરિષદના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ આ પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રદર્શનમાં શ્રી રાવની મહત્વપૂર્ણ રાજકીય યાત્રાના દુર્લભ ફોટોગ્રાફ્સ, સત્તાવાર દસ્તાવેજો, ભાષણો, પત્રવ્યવહાર અને અન્ય સામગ્રી પ્રદર્શિત કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક અંગ્રેજી દૈનિકમાં કેન્દ્રીય ઉર્જામંત્રી મનોહરલાલ દ્વારા ભારત પર લખાયેલો એક લેખ શેર કર્યો છે, જેમાં ગ્લોબલ સાઉથને સુરક્ષિત, સ્થિતિસ્થાપક, સમાન અને ટકાઉ વૈશ્વિક ઉર્જા ભવિષ્યના કેન્દ્રમાં રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણને કહ્યું છે કે જો કોઈપણ દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવામાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો ક્ષેત્ર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. નવી દિલ્હીમાં MSME દિવસ પર બોલતાં તેમણે કહ્યું કે ભારતમાં આ ક્ષેત્ર પ્રથમ પેઢીના ઉદ્યોગ સાહસિકોની હિંમત અને ઉદ્યોગ સાહસિકતાનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે ઉમેર્યું કે MSME ક્ષેત્ર દેશની કુલ નિકાસમાં આશરે 50% ફાળો આપે છે. આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિએ સમગ્ર ભારતમાં MSMEને સશક્ત બનાવવાના હેતુથી પરિવર્તનશીલ ડિજિટલ પ્લેટફોર્મ, પોર્ટલ અને પ્રકાશનોની શ્રેણી પણ શરૂ કરી. કેન્દ્રીય MSME મંત્રી જીતનરામ માંઝીએ કહ્યું કે કેન્દ્રીય બજેટ MSME ક્ષેત્ર માટે સરકારની પ્રાથમિકતા અને પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરી છે. મંત્રીએ કહ્યું કે સરકાર એક એવી ઇકોસિસ્ટમ બનાવવા માંગે છે જ્યાં દરેક ઉદ્યોગ સાહસિકને નવીનતા, વિકાસ અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાની સમાન તક મળે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક હેન્ડલ AIR News_ABLD ને ફોલો કરશો. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે જાહેરાત કરી હતી કે દેશની પ્રથમ સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સીને આગામી 2 વર્ષમાં દેશભરના 500 શહેરોમાં શરૂ કરાશે. ભારત ટેક્સીના શુભારંભ પ્રસંગે બોલતા તેમણે આ પહેલને સરકારી ક્ષેત્રમાં એક પરિવર્તનશીલ પગલું ગણાવ્યું. શ્રી શાહે કહ્યું કે ભારત ટેક્સીનો હેતુ ડ્રાઈવરોને સીધા હિસ્સેદારો બનાવીને એક વાજબી અને પારદર્શક પરિવહન મંચ પૂરું પાડવાનો છે. તેમણે કહ્યું કે આ મોડેલ સુનિશ્ચિત કરશે કે ડ્રાઈવરોને તેમની કમાણીનો મોટો હિસ્સો મળે, જ્યારે મુસાફરોને સલામત અને સસ્તી સેવાઓનો લાભ મળે. શ્રી શાહે ટેક્સી ચાલકોને સારથી ગણાવ્યા.
1: અલગ અલગ પ્રકાર કી કંપનીયાં આઈ ઓર કંપનીઓને અલગ અલગ પ્રકાર કે એપ બનાકર કિરાયે કી ટેક્સી કે લિયે ટેક્સી કે વો લોગ ડ્રાઈવર કહેતે હૈ, મેં સારથી કહેતા હું. દોનો મે કન્સેપ્ટ કા અંતર યહી હૈ. વો સારથી કો ડ્રાઈવર માનતે હૈ, હમ ડ્રાઈવર કો સારથી માનતે હૈ. એ દોનો સેવાઓ કે બીચ કા અંતર હૈ.
0: શ્રી શાહે અમૂલ સહકારી ચળવળની સફળતાનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ભારત ટેક્સી સામૂહિક માલિકી દ્વારા લોકોને સશક્ત બનાવીને સમાન સહકારી ભાવનાને પ્રતિબિંબિત કરે છે.

આ તકે ભારત ટેક્સીએ પરિવહન માળખાને મજબૂત બનાવવા અને મુસાફરો અને ડ્રાઈવરો માટે સેવાઓ સુધારવા માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ગુજરાત રાજ્ય સહકારી બેંક, રાજ્ય ટ્રાફિક પોલીસ, મુખ્ય હવાઈ મથક અને રેલવે સત્તાવાળાઓ સહિત અનેક સંસ્થાઓ સાથે સમજૂતી કરાર કર્યા. શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે મહામંત્રી ચંપતરાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાના રાજીનામાનો સત્તાવાર રીતે સ્વીકાર કર્યો છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના ખજાનચી સ્વામી ગોવિંદદેવ ગિરી મહારાજે આજે આ મુદ્દે એક નિવેદન બહાર પાડ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે રાજીનામા પર આગામી બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. તેમાં ખાતરી પણ આપવામાં આવી છે કે ભક્તો દ્વારા દાન કરાયેલી ચાંદીની ઈંટો અને ઝવેરાતનો હિસાબ લેવામાં આવશે. તમિલનાડુમાં વાઇકોના નેતૃત્વ હેઠળના એમડીએમકે પક્ષે ડીએમકે સાથેના 9 વર્ષના ગઠબંધનનો ભંગ કર્યો છે. આજે ચેન્નાઈમાં પાર્ટીના મહાસચિવ વાઇકોની અધ્યક્ષતામાં એક જનરલ કાઉન્સિલ બેઠક યોજાઈ હતી, જેમાં ગઠબંધનમાંથી ખસી જવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.

0: અને ટ્રસ્ટી અનિલ મિશ્રાના રાજીનામાનો સત્તાવાર રીતે સ્વીકાર કર્યો છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના ખજાનચી સ્વામી ગોવિંદદેવ ગિરી મહારાજે આજે આ મુદ્દે એક નિવેદન બહાર પાડ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે રાજીનામા પર આગામી બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. તેમાં ખાતરી પણ આપવામાં આવી છે કે ભક્તો દ્વારા દાન કરાયેલી ચાંદીની ઈંટો અને ઝવેરાતનો હિસાબ લેવામાં આવશે. તમિલનાડુમાં વાઇકોના નેતૃત્વ હેઠળના એમડીએમકે પક્ષે ડીએમકે સાથેના 9 વર્ષના ગઠબંધનનો ભંગ કર્યો છે. આજે ચેન્નાઈમાં પાર્ટીના મહાસચિવ વાઇકોની અધ્યક્ષતામાં એક જનરલ કાઉન્સિલ બેઠક યોજાઈ હતી, જેમાં ગઠબંધનમાંથી ખસી જવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. એમડીએમકે 2017માં ડીએમકેના નેતૃત્વ હેઠળના સેક્યુલર પ્રોગ્રેસિવ અલાયન્સમાં જોડાયો હતો. પાર્ટીએ એમડીએમકેને નબળા પાડવાના પ્રયાસોને તેના ખસી જવાના કારણ તરીકે ગણાવ્યા હતા. એમડીએમકે પાસે 2 ધારાસભ્યો છે. મહારાષ્ટ્ર શિક્ષક પાત્રતા પરીક્ષા ટેટ સાથે સંકળાયેલ એક મોટી પેપર લીક ઘટનાને ભિવંડીમાં પરીક્ષાના એક દિવસ પહેલા નિષ્ફળ બનાવવામાં આવી હતી, જેમાં પેપર લીક રેકેટના 3 કથિત સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓ દિલ્હીથી ટેટ પ્રશ્નપત્રો લાવ્યા હતા અને કથિત રીતે તેને લગભગ 1.5 કરોડ રૂપિયાના સોદામાં વેચવાની તૈયારી કરી રહ્યા હતા. ધરપકડ કરાયેલા લોકોની ઓળખ બિહારના રાજીવ શો અને આકાશકુમાર અને હરિયાણાના ધીરજ સિંહ તરીકે થઈ છે. આ ઘટના બાદ મહારાષ્ટ્ર રાજ્ય પરીક્ષા પરિષદે રવિવારની ટેટ પરીક્ષા મુલતવી રાખી હતી. યુએસ ઓપન બેડમિન્ટનમાં ભારતના દેવિકા સિહાગ, કિદામ્બી શ્રીકાંત અને રોનક ચૌહાણ કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટીના ટાઇટન જીમમાં સેમિફાઇનલમાં પહોંચ્યા. મહિલા સિંગલ્સમાં દેવિકા સિહાગે જાપાનની રિકો ગુંજીને સીધી રમતોમાં હરાવી ક્વાર્ટર ફાઇનલમાં 22-20, 21-19 જીત મેળવી. આવતીકાલે સેમિફાઇનલમાં ડેનિશ શટલર લાઇન ક્રિસ્ટોફરસન સામે ટકરાશે. પુરુષોના સિંગલ્સમાં કિદામ્બી શ્રીકાંતે ચાઇનીઝ તાઇપેઈના લિયાઓ ઝુઓ ફુ સામે 21-9, 12-21, 21-8 જીત મેળવતા ઓલ ઇન્ડિયા મેન સિંગલ્સની ફાઇનલની શક્યતા જીવંત રહી. રોનક ચૌહાણે પણ ઇઝરાયલના મિશા ઝિલ્બરમેન સામે 23-21, 21-11 વિજય મેળવ્યો. ચૌહાણ હવે ચાઇનીઝ તાઇપેઈના સુલી યાંગ સામે ટકરાશે, જ્યારે શ્રીકાંત આવતીકાલે સેમિફાઇનલમાં જાપાનના યુડાઈ ઓકીમોટો સામે ટકરાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સેસેલ્સની 3 દિવસની મુલાકાતે વિક્ટોરિયા પહોંચ્યા. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, દેશની પ્રથમ સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સી આગામી 2 વર્ષમાં દેશના 500 શહેરોમાં શરૂ કરાશે. તમિલનાડુમાં વાઇકોના નેતૃત્વ હેઠળ એમડીએમકે પક્ષે ડીએમકે સાથે 9 વર્ષનો ગઠબંધન તોડ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: હવા મહેલ મેં આજ હમારી શૃંખલા સુનો કહાની.
2: दोस्तों, हवा महल के अंतर्गत सुनो कहानी श्रृंखला में इन दिनों आप सुन रहे हैं मुंशी प्रेमचंद की कहानियों का वाचन. इस कड़ी में आज आपको सुनवा रहे हैं मुंशी प्रेमचंद की लिखी कहानी नशा. वाचन स्वर है अमरकांत दुबे का. इस कार्यक्रम के प्रस्तुतकर्ता विजय दीपक छिब्बर.
3: ईश्वरी एक बड़े जमींदार का लड़का था और मैं एक गरीब क्लर्क का, जिसके पास मेहनत मजूरी के सिवा और कोई जायदाद न थी. हम दोनों में परस्पर बहसें होती रहती थीं. मैं जमींदारी की बुराई करता, उन्हें हिंसक पशु और खून चूसने वाली जोंक और वृक्षों की चोटी पर फूलने वाला बंझा कहता. वो जमींदारों का पक्ष लेता, पर स्वभावतः उसका पहलू कुछ कमजोर होता था, क्योंकि उसके पास जमींदारों के अनुकूल कोई दलील न थी. मैं इस वाद विवाद की गर्मा गर्मी में अक्सर तेज हो जाता और लगने वाली बातें कह जाता, लेकिन ईश्वरी हार कर भी मुस्कुराता रहता था. मैंने उसे कभी गर्म होते नहीं देखा. शायद इसका कारण यह था कि वो अपने पक्ष की कमजोरी समझता था. नौकरों से वो सीधे मुंह बात न करता था. अमीरों में जो एक बेदर्दी और उद्दंडता होती है, उसका उसे भी प्रचुर भाग मिला था. दोस्तों से और विशेषकर मुझसे उसका व्यवहार सौहार्द और

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, સમય થયો છે ચિત્રલોક કાર્યક્રમ સાંભળવાનો, પણ આ કાર્યક્રમ માણીએ તે પહેલાં સાંભળીશું જરોખા અંતર્ગત અમારા આજે હવે પછી પ્રસારિત થનારા તથા આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. 8:15 થઈ છે શ્રોતા મિત્રો, થોડી જ વારમાં આપ માણશો ચિત્રલોક કાર્યક્રમ. 9 વાગે આપ સાંભળશો આપકે લીએ, 9:30 ફિલ્મ સંગીત, રાત્રે 10 વાગે છાયા ગીત અને 10:30 ઢલતી જાય રાત કાર્યક્રમ.

શ્રોતા મિત્રો, આવતીકાલે સવારે 6:05 આપ સાંભળશો પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, 6:30 ચિંતનાત્મક શ્રેણી અમૃતધારા, 6:35 શ્રી રામચરિત માનસ ગાન, 6:45 સંગીત સરિતા, 7 ભૂલે બિસરે ગીત, 7:30 હમ હૈ રાહી પ્યાર કે,

વાગીને 15 મિનિટે આપ સાંભળશો ત્રિવેણી કાર્યક્રમ. 8 વાગીને 30 મિનિટે ચિત્રલોક. 9 વાગીને 30 મિનિટે આજ કે ફનકાર. 10 વાગીને 2 મિનિટે માણશો ગુજરાતી ગીતો. 10 વાગીને 30 મિનિટે ધૂમ મસ્તી ધૂમ. શ્રોતા મિત્રો, આવતીકાલે 28 જૂન એટલે કે મહિનાનો આખરી રવિવાર. શ્રોતા મિત્રો, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી મન કી બાત કાર્યક્રમ અંતર્ગત પોતાના મનની વાત પ્રજા સમક્ષ રજૂ કરશે. આપ સાંભળશો આ કાર્યક્રમનો 135મી કડી. આ કાર્યક્રમનું પ્રસારણ થશે અમારા દિલ્હી કેન્દ્ર પરથી આવતીકાલે સવારે 10 વાગીને 55 મિનિટે તથા ત્યારબાદ તરત જ આપ તેનું ગુજરાતી ભાવાનુવાદ પણ આપ સાંભળશો. આવતીકાલે બપોરે 12 વાગીને 2 મિનિટે, માફ કરશો, 12 વાગીને 5 મિનિટે આપ સાંભળશો યાદો કી મહેફિલ. 1 વાગે સુરીલા સફર. 2 વાગે ત્રિવેણી કાર્યક્રમ. 2 વાગીને 35 મિનિટે ગુજરાતી ગીતો. 3 વાગે મન ચાહે ગીત. 3 વાગીને 30 મિનિટે નાટ્ય તરંગ. અને સાંજે 4 વાગે પિટારા અંતર્ગત આ ઉજાલી ઉનકી યાદો કે આપ સાંભળશો.

શ્રોતા મિત્રો, આવતીકાલે સાંજે આપ 5 વાગે સાંભળશો સરગમ કાર્યક્રમ. 5:30 સુરીલી સાંજ, 6 વાગે રજૂ કરીશું સુરીલા સફર, 7 વાગે વિશેષ જયમાલા સૈનિકો કી શૌર્યગાથા, 7:45 સાંભળશો એક ગીત, રાત્રે 8 વાગે હવા મહેલ, 8:15 જરોખા સાથે આપ સાંભળશો ચિત્રલોક કાર્યક્રમ, રાત્રે 9 વાગે આપકે લીએ, 9:30 ફિલ્મ સંગીત, 10 વાગે છાયા ગીત અને 10:30 ઢલતી જાહેરાત કાર્યક્રમ. તો શ્રોતા મિત્રો, આ હતી આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, પ્રસ્તુત કરીએ છીએ ચિત્રલોક કાર્યક્રમ. શ્રોતા મિત્રો, આ કાર્યક્રમમાં આપણે આજે વાત કરીશું ફિલ્ડ માર્શલ માણેક સેમ માણેક શાહની. જી હા શ્રોતા મિત્રો, ફિલ્ડ માર્શલ સેમ માણેક શાહ ભારતીય સેનાના સર્વોચ્ચ પદ ફિલ્ડ માર્શલથી સન્માનિત કરાયેલા પ્રથમ લશ્કરી અધિકારી હતા. તેમની અદ્ભુત નેતૃત્વ ક્ષમતા હેઠળ ભારતે 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં ઐતિહાસિક વિજય મેળવીને બાંગ્લાદેશનું સર્જન કર્યું હતું. તેમના વડવાઓ મૂળ ગુજરાતના વલસાડના વતની હતા. આપણે કરીશું તેમના દ્વારા તેમની કેટલીક વાતો, પણ આવો સાંભળીએ તેમના પર એક ફિલ્મ બનેલું સેમ બહાદુર. આ ફિલ્મનું ગીત શંકર મહાદેવનના સ્વરમાં, શબ્દરચના ગુલઝારની અને સંગીત છે શંકર એહસાન લોયનું.

શ્રોતા મિત્રો, સેમ માણેકશાનો જન્મ 3 એપ્રિલ 1914 રોજ અમૃતસર, પંજાબમાં થયો હતો. તેમનો પરિવાર મૂળ વલસાડનો હતો. 4 દાયકા લાંબી કારકિર્દીમાં બીજા વિશ્વયુદ્ધ સહિત તેમનો 5 મુખ્ય યુદ્ધો તેઓએ લડ્યા હતા. આવો સાંભળીએ એ આર રહેમાન ના કંઠે આ ગીત. ફિલ્મ છે બોઝ ધ અનફોગટન હીરો.

શ્રોતા મિત્રો, સેમ બહાદુરને તેમના સૈનિકો પ્રેમથી સામ બહાદુર કહેતા હતા. 1973માં તેમને સેનાના સર્વોચ્ચ પદ ફિલ્ડ માર્શલથી નવાજવામાં આવ્યા હતા. આવો સાંભળીએ ઉરી ફિલ્મનું ગીત. રોમી, વિવેક હરિહરન, શાશ્વત સચદેવ, યામી સિંઘ, અરુણ ઇંગલે અને મંદાર આપટેના સ્વરમાં. શબ્દરચના કુમારની અને સંગીત છે શાશ્વત સચદેવનું.

શ્રોતા મિત્રો, 27 જૂન 2008 રોજ સેમ બહાદુરનું મૃત્યુ થયું. આવો કાર્યક્રમના અંતમાં સાંભળીએ પરમાણુ ધ સ્ટોરી ઓફ પોખરાન ફિલ્મનું ગીત જ્યોતિકા તાંગરી અને કીર્તિ સગાઠિયાના સ્વરમાં. શબ્દરચના વાયુની અને સંગીત સચિન જીગરનું.

શ્રોતા મિત્રો, આ ગીત સાથે ચિત્રલોક કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. બરાબર 8:45 આપ સાંભળશો સમાચાર સંધ્યા અમારા દિલ્હી કેન્દ્ર પરથી.

0: ਜ਼ੁਬਾਂ ਓ ਤੇਰੇ ਬਿਨ ਓ ਤੇਰੇ ਬਿਨ ਸਾਂਸ ਵੀ ਕਾਂਚ ਸੀ ਕਾਂਚ ਸੀ।
1: નાઇન્ટી સિક્સ પોઈન્ટ સેવન એફએમ પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે। પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ। કાર્યક્રમના આરંભમાં સાંભળી મહમદ રફી અને આશા ભોસલેના યુગલ સ્વરમાં એક મુસાફિર એક હસીના ફિલ્મનું આ ગીત। સંગીત છે ઓપી નૈયરનું અને શબ્દરચના એસ એચ બિહારીની।

ફિલ્મ છે મેરે હમદમ મેરે દોસ્ત, કલાકાર છે લતા મંગેશકર, શબ્દ રચના મજરૂ સુલતાનપુરીની અને સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું.

શ્રોતા મિત્રો, હમણાં જ આપે રાત ઓર દિન ફિલ્મનું ગીત સાંભળ્યું, લતા મંગેશકરના સ્વરમાં. સંગીત હતું શંકર જયકિશનનું અને શબ્દ હતા શૈલેન્દ્રના. કાર્યક્રમમાં હવે સાંભળીએ તેરે ઘર કે સામને ફિલ્મનું ગીત મોહમ્મદ રફીના સ્વરમાં.

હવે સાંભળીએ અસલી નકલી ફિલ્મનું ગીત લતા મંગેશકરના સ્વરમાં, સંગીત શંકર જયકિશનનું, શબ્દ રચના હસરત જયપુરીની.

કાર્યક્રમમાં હવે સાંભળીને આગ ફિલ્મનું ગીત કિશોર કુમાર અને લતા મંગેશકરના યુગલ સ્વરમાં, શબ્દ છે સાહિરના અને સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું.

0: નિશ્રોતા મિત્રો, કાર્યક્રમના અંતમાં સાંભળીએ આન મિલો સજના ફિલ્મનું ગીત, કિશોર કુમાર અને લતા મંગેશકરના યુગલ સ્વરમાં.
1: અચ્છા તો હમ ચલતે હૈ.

શ્રોતા મિત્રો, આ ગીત સાથે જ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. બરાબર 10 વાગે આપ સાંભળશો છાયા ગીત અમારા વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર પરથી.